નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

एक वक्त नारद मुनि પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા ને કે ભલે. હવે થોડી દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાને જાણે કઈ

સાંભળ્યું જ નથી ને, પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહ્યું. નારાજી ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ. નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા, પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी जिसने गोविंद यो बताए। गुरु ए तो परम आदरणीय अने वंदनीय होय छे। जूना जमाना मा राजा महाराजाओ राजगुरु नी सलाह सूचन प्रमाणे राजकाज संभाळता। गुरु नी गादी पण अलग अने सन्मान जळवाय ते रीते राखवामां आवती। आम जो गुरु पोतानी गुरुता जाळवी राखे तो समाज सन्मानी અને શિષ્યો પણ ઉત્તમ પેદા થાય। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભક્તિ સંગીત। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા, અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चित्तं विष्णे भुवनं विष्णम् अतो भिलासु यदि ते सुखे स्यात् चित्तप्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखु जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोई। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંનેમાંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંનેમાંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ કે ચાલો બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી પાસે આવ્યા, બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજીએ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજીએ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી મારું આગમન સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: जानते हो, बेल्जियम या ग्रीस की कुल आबादी भी इतनी नहीं है, जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं। 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार।
1: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: जो मणि को कको के मारने को रोज रोज तैयारी खबर
3: कल वो हुआ।
4: एक बार तक एक बार से ने भगवान बुद्ध एक गांव में से जाता तो के लाख लोग एम ने उभा रहे कर अन मंडिया गाळो देवा एक बड़ी गाळो दे दी एक बड़ी गाळो दी थी। बुद्ध तो उभा रहे खाली शांति सांभळ्या कर पछि बुद्ध के खूब धन्यवाद तमारो तमे आव्या मारी पासे મનાતી બધી વાતો કરી પણ મને ક્ષમા કરજો મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ ને તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને તૈયારી કરજો તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા એ કે અમે તમને ગાળો દઈએ છીએ ખબર છે શું કરીએ છીએ બુદ્ધ કે પણ તમે ગાળો દો છો હું લઉં તો ને તમારે તમારી ગાળાનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી હું કોઈની ગાળો લેતો નથી કોઈની પ્રશંસા લેતો નથી તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે અત્યારે નાનનવી બાબતોમાં જ્યાં તકરારો થાય છે માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે બીજાથી સંચાલિત થાય છે પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો એનું ગ્રહણ કરો તો જ આવી પ્રતિક્રિયા આવે એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
2: કઈ ન થાય
4: હા તો કઈ ન થાય એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાન કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતો નથી એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર
2: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ
5: મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા

0: સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમના 6 અધ્યાયનો વિચાર વિમર્શ આપણે કરી રહ્યા છીએ. 6 અધ્યાયમાં 10મા શ્લોક સુધી આપણે જોયું હતું. 10મા શ્લોકમાં આપણે જોયું હતું કે મન, ઇન્દ્રિયો પૂર્વક શરીરને વશમાં રાખીને નિરાશી કોઈ પણ પ્રકારની આશાથી મુક્ત થઈને કોઈ પણ પ્રકારે પરિગ્રહથી મુક્ત બનીને એકાંત સ્થળે સ્થિર થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડતા શીખવું જોઈએ. યતિઓ અને યોગીઓની વાત જુદી છે, સામાન્ય માણસ પણ આ કરી શકે. તો આરંભ કેવી રીતે કરવો જોઈએ? 11મા શ્લોકથી થોડીક એની ભૌતિક ક્રિયાઓ આપી છે. આમ કરો એટલે એકાગ્રતા આપમેળે આવી જશે. આમ કરો એટલે ઇન્દ્રિય નિગ્રહ કરતા શીખી જવાશે. આમ કરો એટલે પરમાત્માની અંદર ધ્યાનને કેન્દ્રિત કરતા થઈ શકશો. એવી રીતનું 11મા શ્લોકથી આપણને થોડુંક શીખવે છે. આપણે એમ કહીએ કે એનું પ્રેક્ટિકલ શીખવે છે, એનું ક્રિયાન્વયન શીખવે છે. હકીકતમાં તો આ આરંભ છે. આનાથી આરંભ કરતાં કરતાં કરતાં કરતાં શરીર, ઇન્દ્રિય, મન બધું જોડાઈ જાય એકબીજાની સાથે, અને જે આપણને આગળ સૂચનો કર્યા છે એ પરિસ્થિતિ ઉપર માણસ પહોંચે. પહેલા જ દિવસે ના પહોંચી શકે, એના માટે પણ પ્રયત્ન કરવો પડે છે. 11મા શ્લોકથી આપણને એ શીખવવાનો પ્રયત્ન કરે છે. આપણે જોયું છે કે કૃષ્ણ છે ને એ શિક્ષક છે, અને અર્જુન છે શિષ્ય છે. શિષ્યસ્તે હમ શાદિમામ ત્વા પ્રપન્નમ એમ અર્જુન ચોખ્ખા શબ્દોમાં કહે છે. અને શિક્ષક શિષ્યને બધી રીતે શીખવતા હોય છે. તો અહીંયા શિક્ષક કૃષ્ણ શીખવે છે કે જો આમ કરીને શરૂઆત કર,

શુચ ઉદેશે પવિત્ર જગ્યામાં. દેશ એટલે સ્થળ, દેશ એટલે ભારત દેશને, ઇંગ્લેન્ડ દેશને, એ અર્થમાં આપણે જવાનું નથી. અથવા તો ગુજરાતમાંથી બહાર ગયા હોય અને મદ્રાસમાં હોય અને કોઈ એને કહે કે ભાઈ ક્યાં જવું છે, કે હું દેશમાં જઉં છું, એ અર્થમાં અહીંયા નથી. દેશ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે સ્થાન. આપણે કેટલીક વખત શબ્દ વાપરીએ છીએ દેશ અને કાળથી પર, એટલે સ્થળ અને કાળથી પર. કયું સ્થળ છે? કેટલાક સ્થળમાં આપમેળે આપણને પવિત્રતાની અનુભૂતિ થાય, કેટલાક સ્થળ એવા હોય કે જ્યાં આપણને પવિત્રતાની અનુભૂતિ ન થાય. બજારમાં ગયા હોઈએ ને હોબાળો ચાલતો હોય ને વેપાર ચાલતા હોય ને શેર બજારમાં જઈએ તો મોટે મોટેથી બૂમબરાડા ચાલતા હોય ને આ બધું ચાલતું હોય, ત્યાં આપણને પવિત્રતા દેખાય ખરી? પવિત્ર દેખાવા માટે મંદિરમાં જઈને બેસવું જરૂરી નથી. આપણો રોજનો બેસવાનો

કોથળો પણ પવિત્ર હોઈ શકે, તો સૌથી પહેલું જે કામ કરવાનું છે તે બેસવાનું કામ કરવાનું છે. સ્થિર થઈને બેસવું છે, તો ક્યાં બેસવું? એટલે કહે છે કે શુચૌ દેશે, પવિત્ર જગ્યામાં. એક એવું સ્થાન, હકીકતમાં તો આગળના શ્લોકમાં કહ્યું છે કે એકાકી, જે આપણને એકલતા પ્રાપ્ત થઈ શકે છે. હજારો લોકોની વચ્ચે પોતાને એકલતા સ્થાપી શકનારા લોકો છે, અથવા એકલતા અનુભવી શકનારા લોકો છે, એમની વાત જુદી છે. પણ અહીંયા તો શરૂઆત કરવી છે એટલે શુચૌ દેશે આસનમ પ્રતિષ્ઠાપ્ય. પવિત્ર દિશાની અંદર, પવિત્ર દેશની અંદર, પવિત્ર જગ્યાએ સૌથી પહેલાં એક આસન મૂકી દેવાનું છે, જે આસનમાં આપણે બેસવું છે, જે આસન ઉપર બેસીને આપણે ધ્યાન વગેરે ક્રિયા કરવાના પ્રયત્નો કરવાના છે. એ જગ્યા પવિત્ર જોઈએ, એ જગ્યાએ એક આસન સ્થાપવાનું છે, એક આસન મૂકવાનું છે. કેવું મૂકવાનું છે? તો કહે છે કે નાતિ ઉચ્છ્રિતમ નાતિ નીચમ, ન ઘણું નીચું ન ઘણું ઊંચું. બહુ નીચા આસન ઉપર પણ નહીં, બહુ ઊંચા આસન ઉપર પણ નહીં, મધ્યમ, ના નીચું ના ઊંચું, એવું એક આસન પવિત્ર જગ્યામાં સ્થાપિત કરવું, મૂકવું. સરસ જગ્યા છે, એ જગ્યામાં એક આસન સ્થાપ્યું, એક આસન મૂક્યું. એ કેવું આસન હોય? સ્થિરમ, પોતાને સ્થિર બનાવે, ચંચલતા ન આવે, રિવોલ્વિંગ ચેર સ્થિર ના હોય, સ્થિર આસન, એને સ્થાપિત કરવું, એને મૂકવું. ખાલી મૂકવું એમ જ નથી, સ્થાપિત કરવું એટલે એ સ્થિર રહે, અચલ, નિશ્ચલ, કોઈ પણ પરિસ્થિતિની અંદર આગુ પાછું ન થાય, એવું પણ કહેવાનો અર્થ નથી. કારણ કે મૂકવાનું છે, સ્થિર અચલ કાયમ માટે ત્યાં બનાવીને દ્રઢતાથી મૂકી દીધું હોય, ચણતર કરીને કે ફિટ કરીને, કે એવી વાત પણ નથી. પણ બહુ નીચું નહીં, બહુ ઊંચું નહીં, પવિત્ર દિશામાં, પવિત્ર જગ્યામાં એક આસન આપણે સ્થાપવું, જેની ઉપર આપણે સ્થિરતાથી બેસવાનું છે. આત્માના આસનમ, પોતાનું આસન, પોતાને બેસવાનું આસન. સામે બેસાડવાના છે ભગવાન માટે બાજટ પાથર્યું, બાજટ ઉપર સરસ મજાનું રેશમી વસ્ત્ર પાથર્યું, ને એના ઉપર પછી આપણે ભગવાનનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવાના છીએ એમ નથી. આત્માના પોતાનું, પોતે એના ઉપર બેસવાનું છે, પોતે સારી રીતે સ્વસ્થતાથી બેસી શકે, નાનું નહીં ને મોટું નહીં, સ્થિરમ, સ્થિર એવું આસન સ્થાપવું. હજી વધારે એક સૂચના આપી, આ આસન કેવું હોવું જોઈએ? તો કહે છે કે ચૈલા જેન કુશોત્તરમ, એ ચૈલ આસન હોય કે એ અજિન આસન હોય કે એ કુશ આસન હોય, જુદી જુદી પ્રકારના આસનો આપણે આસનો જોઈએ ને, કોઈ રેશમના આસન હોય, કોઈ મખમલના આસન હોય. આમાં ક્રમથી કહ્યું છે કે ચૈલ અજિન કુશ, કાં તો ચૈલ આસન હોય કાં તો અજિન આસન હોય. એટલે કાં તો આપણે દર્ભનું આસન બનાવેલું હોય, કાં તો આપણે મૃગચર્મનું આસન બનાવેલું હોય, અજિન એટલે મૃગચર્મ, દર્ભનું, મૃગચર્મનું, બીજા કોઈ રેશમી વસ્ત્રનું બનાવેલું આસન. ચૈલ અજિન કુશોત્તરમ, એવું એક આસન એ પવિત્ર દિશાની અંદર ન ઊંચે ન નીચે પોતાને માટે સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવું. પહેલું કામ, પહેલું કામ શું કહ્યું? કે આસન સ્થાપવું, પોતે જ્યાં બેસીને ધ્યાન કરવું છે, પોતે જ્યાં બેસીને ચિંતન મનન કરવું છે, એવું એક સરસ મજાનું આસન તૈયાર કરવું. અને એ આસન એવું હોવું જોઈએ કે જે આપણને અનુકૂળ હોય, અનુકૂળ ના હોય થોડી થોડી વારે આગા પાછા થવું પડે તો ના ચાલે. એટલા માટે સ્થિરમ લખ્યું છે, સ્થિરમ એટલા જ માટે લખ્યું છે કે ત્યાં સ્થિરતાપૂર્વક બેસવાનું છે, આગા પાછા થવાનું નથી. એવું આસન હોય કે જ્યાં થોડી થોડી વારે આગા પાછા થવું પડે, ઊંચા નીચા થવું પડે, પણ આ તો બેઠા એટલે સ્વસ્થ, સ્વસ્થતાપૂર્વક જ્યાં બેસી શકાય એવું કોઈ એક સરસ મજાનું

આસન સ્થાપી લે, ત્યાં બેઠા. એટલે સૌથી પહેલાં શું કર્યું, એક સરસ મજાની પવિત્ર જગ્યા પસંદ કરી, એ જગ્યા ઉપર એક અનુકૂળ પડે એવું આસન સ્થાપ્યું. આસન પણ પવિત્ર હોય, એ આસન ઉપર હવે બેઠા. બેઠા પછી શું કરવાનું, તચ્ચૈકાગ્ર મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને યુંજાત યોગમાત્મ વિશુદ્ધયે. ત્યાં એ આસન ઉપર ઉપવિશ્ય, એ આસન ઉપર ઉપવિશ્ય, તત્ર તત્ર એટલે એ આસન ઉપર, ત્યાં જે પવિત્ર જગ્યામાં પવિત્ર આસન આપણે તૈયાર કર્યું છે, જે નથી ઊંચું નથી નીચું, જે નથી ચલ ચંચળ હલતું ચાલતું, જે આપણને સારી રીતે બેસવામાં એટલે બિલકુલ સ્થિર થઈ શકીએ એવી રીતે બેસવામાં મદદ કરે એવા આસન ઉપર તત્ર ઉપવિશ્ય. તત્ર આસને ઉપવિશ્ય શ્લોકમાં છે ને, તત્રાસને ઉપવિશ્યાસને, એ આસન ઉપર બેસીને એકાગ્ર મનઃકૃત્વા, અને મનને એકાગ્ર કરીને. આ બહુ અઘરી બાબત છે, મનને એકાગ્ર કરવું. મન છે ને એના જેવું ચંચળ બીજું કશું નથી. દુનિયામાં સૌથી ચંચળ શું, એવો જો પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો નિસંદેહ આપણે જવાબ આપી દઈએ કે મન. મનો દુર્નિગ્રહમ ચલમ, એમ હવે પછી કૃષ્ણ જ કહેવાના છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ, એ બાબતમાં કોઈ શંકા જ નથી કે મન ચંચળ છે. તમે એક વસ્તુ ઉપર સ્થિર કરવા જાઓ એટલે ત્યાંથી ઉડીને બીજા ઉપર બેસે, બીજા ઉપર સ્થિર કરવા જાઓ એટલે ત્યાંથી ઉઠીને ત્રીજા ઉપર બેસે, ત્રીજા ઉપર સ્થિર કરવા જાઓ ત્યાં ફરી પાછું પહેલા ઉપર આવી જાય. મન ચંચળ છે, પકડી શકાતું નથી, બાંધી શકાતું નથી. મનને પકડવા માટે કોઈ સાધન હોઈ શકે નહીં, કારણ કે મનને આપણે ક્યાં દેખી શકીએ છીએ. મન બાહ્યેન્દ્રિયોને પકડી રાખે છે, બાહ્યેન્દ્રિયો મનને કેવી રીતે પકડી રાખશે. હાથને ચલ આ બોટલ ઉપાડી દે એવો હુકમ તો મન કરે, તો હાથ મનને હુકમ કેવી રીતે કરે. જો હું કહું કે ચલો ભાઈ મનને પકડી લો, ક્યાં છે મન, દેખાવાનું છે, સંભળાવાનું છે. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોથી પર છે, એનાથી ઉપર છે, એટલે એને પકડી રાખવું આપણા માટે શક્ય નથી. એટલે જ પ્રયત્ન કરવો પડે છે. અંતઃકરણો ત્રણ છે ને, મન બુદ્ધિ અહંકાર, એમાં ચિત્તને પણ ઉમેરી લેવાય. એને પ્રયત્નપૂર્વક મનને ચંચલ થતું બચાવવું પડે. એટલે કહે છે કે તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા, સૌથી પહેલું કામ મનને એકાગ્ર કરો, મનને સ્થિર કરો એટલે એકાગ્ર થાય, મનને દોડતું બંધ કરો એટલે એકાગ્ર થાય, મનને ઈચ્છાઓથી પર કરો એટલે એકાગ્ર થાય. જુદી જુદી ઈચ્છાઓ હોય એનામાંથી બહાર ખેંચી લાવો એટલે એકાગ્ર થાય. એક જ કામ કરતા હોઈએ, માનો કે કોઈ માણસ બેસીને મનને સ્થિર કરવા માટે કોઈ એક મંત્રનો જાપ કરે છે, તો મંત્રનો જાપ કરતી વખતે માલા તો કર્મે ફિરે જીભ ફૂરે મનમાં મુખમાં હિ મનુઆ તો ચહુદિશ ફિરે, યે તો સુમિરન નાહિ. માલા તો કર્મે ફિરે, સરસ મજાનો મંત્ર છે, દિવ્ય મંત્ર છે, ગાયત્રી મંત્રનું પઠન કરે છે, એનું જે ઉચ્ચારણ થાય છે એનાથી બાકીના લોકોના મન ઉપર અસર થાય છે. પણ પેલા ભાઈ માળા ફેરવતા ફેરવતા માળા આંગળીઓમાં ફરે, જીભ મોઢામાં ફરે, પણ મનુઆ તો ચહુદિશી ફિરે. પણ મન છે એ ચારે દિશામાં ફરતું રહે, એને કેમ કરીને એકાગ્ર કરવું. પેલી પાંડવોની પરીક્ષા યાદ છે ને, સામેના વૃક્ષ ઉપર જે પંખી છે એ પંખીની આંખ વિંધવાની છે એમ કહેવામાં આવે, એટલે એક જણ એમ કે મને આખું વૃક્ષ દેખાય છે, બીજો એમ કે મને આખું પક્ષી દેખાય છે, ત્રીજો એમ કે આ એક જ પક્ષી નહીં, કેટલા બધા આજુબાજુ ઉડે છે પંખી.

જીવો એ દેખાય છે. કોઈ કહે કે અરે પક્ષી તો દેખાય છે પણ એનાથી થોડે દૂર પેલું સરસ મજાનું ફળ છે, ખાવાની મજા પડે એવું, એ દેખાય છે. મન અહીંથી અહીં ઉડાઉડ કરે છે. અર્જુનને કહ્યું કે તને શું દેખાય છે? તો કહે છે મને પેલા પંખીની આંખ દેખાય છે, સિવાય કંઈ દેખાતું નથી. આ પંખીની આંખ એ મનની એકાગ્રતા. મનની એકાગ્રતા પહેલા ઇન્દ્રિયોની એકાગ્રતા જરૂરી છે. એની આંખ સ્થિર થઈ તો ક્યાં સ્થિર થઈ? પંખીની આંખ ઉપર રજ સ્થિર થઈ. એની આંખની જોવાની શક્તિ તો ઘણી છે, ચારે બાજુનું બધું જોઈ શકે છે આંખ. પણ આ ચારે બાજુનું બધું જોઈ શકતી આંખ જે છે એ માત્ર અને માત્ર પંખીની આંખને જુએ એવી કેળવણી મન કરી શકે. તો મનને શું કરવું પડે? એકાગ્ર કરવું પડે. અને મનને એકાગ્ર કરતા યત ચિત્તેન્દ્રિય ક્રિયા, એ માણસ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો વડે થનારની જે ક્રિયાઓ છે એને પણ વશમાં લઈ શકે. હમણાં આપણે દાખલો આપ્યો એમ ઇન્દ્રિયો એટલે આપણી ઇન્દ્રિય આંખ, એ વશમાં થઈ ગઈ. એને બાકીનું બધું જોવાનું આજુબાજુનું હતું એ છોડી દીધું ને માત્ર પંખીની આંખને જ જોવે છે, એટલે એની ઇન્દ્રિય વશમાં થઈ ગઈ. આંખ એને જુએ અને હાથ ધનુષ્યને ખેંચીને બરોબર એ જ ક્રિયામાં લઈ જાય, પછી એને બીજી ક્રિયા યાદ ના આવે. એ જ વખતે જે વખતે ધનુષ્ય ખેંચ્યું બરોબર એ જ વખતે મોઢા ઉપર માખી બેઠી તો પેલો હાથ છે એ માખી ઉડાડવા જાય ને પેલું બાણ છૂટી જાય ગમે ત્યાં. અને ચાલો, જેવું એણે ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયને વશ કરી એવી જ એણે કર્મેન્દ્રિયને વશ કરી, અને આ બંને વશ કરનાર મન છે એ મન ચોક્કસ વિષય તરફ એકાગ્ર બન્યું. પંડવોનો આ દાખલો આ જ કહેવા માંગે છે કે એકાગ્રતા કેળવો. ભણવા બેઠા હોય ત્યારે એને પછી ચોપડીના અક્ષરો સિવાય આજુબાજુ થતું બીજું કંઈ, નીચે વાસણો ખખડે છે એના તરફ ધ્યાન ના હોય, સરસ મજાની રસોઈ બને છે એની સુગંધ આવે છે એના તરફ ધ્યાન ના હોય. એનું ધ્યાન શેના તરફ હોય? માત્ર અને માત્ર પોતે જે વાંચી રહ્યો છે તેના તરફ. એટલે એ વાંચે છે તો અક્ષરો વાંચે છે, પણ એ અક્ષરો દ્વારા જે સૂચવવામાં આવે છે એ માહિતી હોય કે જ્ઞાન હોય એનું એની અંદર રૂપાંતર કરે, અને એ સિવાયનું બીજું બધું આજુબાજુથી સરકી જાય ન રહે. આવી પરિસ્થિતિ પેદા થાય વિદ્યાર્થીમાં થવી જોઈએ, અને બાકી જે કંઈ આપણે કરતા હોઈએ તે બધા કર્મોમાં થવી જોઈએ. આ થાય ત્યારે કે જ્યારે આપણે એને આદત પાડી હોય. ક્રિકેટ રમનારા ક્રિકેટ રમતા હોય છે ત્યારે પેલો બેટ્સમેન બોલરનો હાથ કેવી રીતે ફરે છે મને તમને નહીં દેખાય, મને તમને તો ગ્રાઉન્ડ આખું દેખાશે, પણ એને માત્ર એટલું જ દેખાય છે. એ બોલ ત્યાંથી છૂટ્યો ને બેટ સુધી આવ્યો તો એની સાથે એનું શરીર મન હાથ બધું એની સાથે કોન્સન્ટ્રેટ થયેલું છે. આજે કોન્સન્ટ્રેશન છે, તાલીમથી આવે છે, એમને એમ નથી આવતું. તો આ કહે છે કે યત ચિત્તેન્દ્રિય ક્રિયા, ચિત્તને ઇન્દ્રિયોને ક્રિયાઓને વશમાં લીધેલ છે જેણે એવો માણસ મનને એકાગ્ર બનાવીને તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયા ઉપવિશ્યાસને, આસને બેઠો, બેસીને પોતાના ચિત્તને ઇન્દ્રિયોને ક્રિયાઓને વશમાં લીધેલી છે. આ તો બધું પહેલાં કરેલું હોવું, એ વખતે બેસીને હવે હું મારા મનને વશમાં લઉં છું એ વાત નથી, હવે હું મારી ઇન્દ્રિયોને મારા કાબૂમાં લઈ લઉં છું એવી વાત નથી. ઇન્દ્રિયો કાબૂમાં હોય તો કાયમ માટે કાબૂમાં હોય, જે ઈચ્છે જ કરે. એટલે એવો માણસ
જેણે પોતાના ચિત્તને, પોતાની ઇન્દ્રિયોને, પોતાની ક્રિયાઓને પોતાના વશમાં લીધો છે.

એવો વ્યક્તિ એ આ સાધના કરવા બેસે તો એણે સૌથી પહેલું આસન બિછાવી એના ઉપર બેસી અને મનને એકાગ્ર કરવું. તત્ર એકાગ્ર મન કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ સહ વ્યક્તિ મનુષ્યઃ.

અભ્યાસ કરવો. અભ્યાસ કરવો એમ કહીએ ત્યારે પ્રેક્ટિસ કરવી એવો અર્થ થાય. અભ્યાસ શબ્દનો અર્થ અધ્યયન થતો નથી. આપણે કેટલાક ખોટા શબ્દ પ્રયોગો સામાન્ય વ્યવહારમાં કહીએ છીએ. ભણવું શું કરે છે? તો કે ભણવા જાય છે. ભણવું શબ્દનો અર્થ થાય છે બોલવું. ભણે નરસૈયો એનું દર્શન કરતા, નરસૈયો બોલે છે. ભણે શિવાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી કંઈ ભણવા જતો નથી, બોલે છે. ભણવું એટલે બોલવું. અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવી. જે એક ક્રિયા વારંવાર કરવામાં આવે એને પ્રેક્ટિસ કહેવાય. જો કોઈ માણસ એક શ્લોક લઈને બેસે અને પછી શરૂ કરે અને વારંવાર વારંવાર વારંવાર બોલવાની અને પછી મુખપાઠ થઈ જાય, એ અભ્યાસ કહેવાય. બહેનોને રોટલી બનાવવાનો અભ્યાસ છે, લોટ બાંધવાનો અભ્યાસ છે. ગમે એવો મોટો પંડિત હોય લોટ બાંધવા જાય નહીં ચાલે. અભ્યાસ તો એણે અભ્યાસ કરવો એમ છે, ભણવું એમ નથી. આપણે ખોટો શબ્દ વાપરીએ છીએ. ભણવું એ પણ ખોટો છે, અભ્યાસ કરવો એ પણ ખોટો છે. અધ્યયન કરવાનું હોય છે પણ એના માટે રૂઢ થઈ ગયેલો શબ્દ છે. આપણે ભણવા ગયા છે, ભણવા બેઠા છે, ભણાવવા ગયા છે, આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. હવે રૂઢ થઈ ગયા છે એટલે આપણે એને એ જ રીતે વાપરવા જોઈશે. આ શું કહે છે અહીંયા? યુંજ્યાત યોગમ, યોગમ યુંજ્યાત, યોગનો અભ્યાસ કરવો. અહીં અધ્યયન કરવું એવો અર્થ આપણે કરવાનો નથી, અહીં એને પ્રેક્ટિસ કરવાની છે. એક દિવસ પ્રાણાયામ કર્યા અને પ્રાણાયામ આવડી ગયા એવું બનતું નથી, એમ યોગનો અભ્યાસ પણ સતત કર્યા કરવો પડે. પણ શેને માટે? આસન ઉપર બેસીને મોક્ષને માટે આપણે પ્રયત્ન કર્યો એમ કહીએ તો એ યોગ્ય નથી, એ પૂરતું નથી. આસને બેસીને યોગનો જે અભ્યાસ કર્યો છે એ તો આરંભ છે. એટલા માટે એને શબ્દ વાપર્યો આત્મવિશુદ્ધયે, પોતાની જાતને શુદ્ધ કરવા માટે. આત્મવિશુદ્ધિ, આત્મા શબ્દના અર્થની આપણે પહેલા ચર્ચા કરી છે. શરીર શુદ્ધ હોય અને મન અશુદ્ધ હોય, શરીર શુદ્ધ હોય અને બુદ્ધિ અપવિત્ર હોય. શરીરથી આપણે બરોબર સરસ રીતે અભ્યંગ સ્નાન કરીને તૈયાર થયા પણ ચિત્તમાં મલિનતા છે તો એ મલિનતા, એ જ મલિનતા કહેવાય. એટલે આત્મવિશુદ્ધિનો અર્થ થાય મન વચન બુદ્ધિ કર્મ બધાથી પવિત્ર થવું. માત્ર શરીર શુદ્ધ થવાથી નથી ચાલતું. એટલે અહીંયા કહું કે આસન ઉપર બેસી અને આત્મવિશુદ્ધિ માટે પ્રયત્ન કરવો, કોઈ એનો એવો અર્થ કરવા જાય કે આસન પર બેસીને સરસ રીતે અભ્યંગ સ્નાન કરવું તો એ ખોટો છે. કારણ કે શરીર તો શુદ્ધ હોવું એ પ્રાથમિક જરૂરિયાત હતી ને એ પૂરી કરી દીધી છે. આત્મવિશુદ્ધિનો અર્થ થાય છે મન બુદ્ધિ અહંકાર કર્મ આ બધું વિશુદ્ધ થાય આ રીતે મનને એકાગ્ર કરીને. એટલે સૌથી પહેલું એણે કામ કરવાનું છે તે આ છે કે આત્મવિશુદ્ધિ સિદ્ધ કરવાની છે. પોતાની અંદરની બહારની બધી જ મલિનતાઓ, અંદર બહારના બધા જ આવરણો, અંદર બહાર જે કંઈ નરસું હોઈ શકે તે બધું, આ બધા મેલને દૂર કરવાનો છે. અને એ દૂર કરવા માટે ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવવાનું છે. ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવ્યા પછી કર્મ ઉપર આધિપત્ય મેળવવાનું છે. અને આ બંનેનું આધિપત્ય ત્યારે આવે કે જે વખતે ચિત્ત ઉપર આધિપત્ય હોય. તો આ કરીને, આસન ઉપર બેસીને મનને એકાગ્ર કરીને પ્રયત્ન કરવાનો છે યોગાભ્યાસનો. તે પ્રયત્ન છે, તે આત્મવિશુદ્ધિનો પ્રયત્ન છે. માત્ર શુદ્ધિ શબ્દ નથી વાપર્યો, વિશુદ્ધિ શબ્દ વાપર્યો છે. સંપૂર્ણ શુદ્ધિ, સહેજ પણ બાકી ના રહી જાય ડાઘ તો વિશુદ્ધિ કહેવાય, નહીં તો શુદ્ધિ કહેવાય. શુદ્ધિકરણ નથી, વિશુદ્ધિકરણ છે. યુંજેત આત્મવિશુદ્ધયે, અંદરની વિશુદ્ધિને માટે અભ્યાસ કરવો જોઈએ. યાદ રાખવાનું છે કે એક જ દિવસની અંદર બધું થઈ જશે. એક સરસ મજાના શિબિરમાં ગયા, બે દિવસનો શિબિર છે તો બે દિવસમાં યોગ શીખીને હું આવી ગયો છું એમ જો કોઈ માણસ કહેતો હોય તો કાં તો એ

0: જન્મના સંસ્કારોને કારણે શક્ય બન્યું હોય અથવા એ જે બોલે છે એ વાત સાચી ના હોય. બને કોઈકના માટે કોઈ યોગી પ્રકારનો માણસ હોય અને જન્મ જન્માંતરોના સંસ્કાર જાગૃત થઈ જાય કદાચ, તો બને કોકને માટે, એવી વાત નથી. એટલે કે છે કે આત્મવિશુદ્ધિને માટે આરંભની અંદર આ પ્રયત્ન શરૂ કરવો જોઈએ. તો એ માણસ કેવો હશે ને કેવો થશે? પ્રશાંતાત્મા વિગત ભીર બ્રહ્મચારી વ્રતે સ્થિત મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ. ક્યારે આ બનશે? સરસ રીતે એને બતાવ્યું છે. આપણે જુદા ક્રમથી શરૂ કરીએ. બ્રહ્મચારી વ્રતે સ્થિત, બ્રહ્મચર્ય વ્રતની અંદર સ્થિર. આપણે બ્રહ્મચર્યનો શબ્દ માત્ર સ્ત્રી પુરુષ સંબંધ પૂરતો મર્યાદિત કરી દીધો છે, એ વાત બરોબર નથી. પરણ્યો નથી એટલે બ્રહ્મચારી. તો એક ગુજરાતી કહેવત કહે છે કે ના મળે નારી ને રહ્યા બ્રહ્મચારી. એ બ્રહ્મચારી નથી, બ્રહ્મચર્ય વ્રત છે. બ્રહ્મની અંદર વિચરણ કરવું, જ્ઞાનમાં વિચરણ કરવું, જ્ઞાનની સાધના કરવી, તેને બ્રહ્મચર્ય વ્રત કહેવાય. જે વખતે દુર્વાસા મુનિ યમુનાના પેલા કાંઠે આવીને બેઠા હતા, એ વખતે કૃષ્ણએ કહ્યું પટરાણીઓને કે જાઓ દુર્વાસાને માટે ભોજન લઈ જાઓ, વચમાં યમુના છે, યમુના ભરપૂર વહે છે. તો એમણે કહ્યું કે યમુનાજીને માર્ગ આપો એમ કેમ કરીને કહેવું? તો કૃષ્ણ કહે છે કે એમાં શું મોટી વાત છે, જઈને કહો કે જો કૃષ્ણ આ જન્મ બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપો યમુનાજીને. યમુનાજીએ માર્ગ આપ્યો. હવે આ પ્રશ્ન થાય કે ના થાય પટરાણીઓને, કે આઠ તો પટરાણીઓ છે અને આ કહે છે કે સતત બ્રહ્મચારી. તો સતત બ્રહ્મચારી એટલે ઇન્દ્રિયોથી શરીરથી પર થઈ જઈને જે આત્મા છે તે બ્રહ્મની અંદર સ્થિર હોય ત્યારે બ્રહ્મચર્ય. તો બ્રહ્મચારી વ્રતે સ્થિત પ્રસન્નાત્મા મનઃ સંયમ્ય મચ્ચિત્ત, મારી અંદર ચિત્તને સ્થિર કરેલો, મત પરઃ મારી અંદર જ પોતાની બધી ક્રિયાઓને સ્થિર કરેલો માણસ ધ્યાનપૂર્વક ત્યાં બેસે, એવું આપણને 14મા શ્લોકમાં 6ઠ્ઠા અધ્યાયના કહ્યું છે. આ 14મો શ્લોક હજી પણ વધારે સારી રીતે સમજવા જેવો છે. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે આ 14મા શ્લોકને હજી વધારે સારી રીતે સમજવા પ્રયત્ન કરીશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. આજે એક પૂર્તિ વાંચી રહી હતી, અર્ધ સાપ્તાહિક, જેનું નામ છે, અને એમાં એક વાર્તા મારી નજરમાં આવી. વિચાર્યું કે ચાલો આ વાર્તા તમારી સાથે શેર કરું. તો વાર્તાનું શીર્ષક કંઈક આવું છે, મારે એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. ચાલો શરૂઆત કરીએ આ વાર્તાની. એક તરફ ઉગતા સૂરજના ઉજાસથી દરિયો સોનેરી ચાદર ઓઢી મુગ્ધ કન્યા માફક હિલોળા લેતો હતો. મધરો મધરો પવન વાતો હતો. તો બીજી તરફ કાંઠા પર નાની મોટી હોડીઓમાંથી જાળામાં પકડાયેલી માછલીઓનો જથ્થો ઉતરી રહ્યો હતો. તેમાંથી અમુક લોકો માછલીઓને અલગ અલગ તારવી રહ્યા હતા. થયું આ પણ સાગરખેડોની એક અલાયદી દુનિયા છે. કુદરતે ગુજરાતને વિશાળ દરિયો, ડુંગરા ને રણ આવું ભૌગોલિક વૈવિધ્ય આપી આગવી અલાયદી ઓળખ બક્ષી છે. આ બધું જોવા વિચારવામાં તલીન હતું. તેમાંથી એકાએક માણસ પર નજર પડી. ઇમારત જર્જરિત થાય તો પણ તેની કલા કારીગરી અછતી ન રહે. ભલે આયખાનો લૂણો લાગી ગયો હોય પણ નાક નકશો અને આંખો ઓળખ છુપાવી શકે નહીં. ને પછી બોલાઈ ગયું, કાસમ. અને જાણે કાસમ પર વીજળી પડી, મનનો દરિયો ડોળાયો. તે થતરી ગયો. તેને થયું હશે મારું ખરું નામ જાણનારું અહીં કોણ હોય. તમે સાંભળી રહ્યા છો એક વાર્તા, મારે એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. વાર્તા આપણે આગળ વધારીશું. કાસમને જાણનારું આ માણસ કોણ અને એને જોઈને કાસમ કેમ ગભરાઈ ગયું એ વાત જાણીશું આ નાનકડા બ્રેક બાદ. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આસમ અને આ નામ સાંભળીને તે થથરી ગયો. તેને થયું, મારું ખરું નામ જાણનારું અહીં કોણ હોય? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આપણે રેડિયો પાલનપુર પર અર્ધ સાપ્તાહિકમાં પ્રગટ થયેલ એક વાર્તા વાંચી રહ્યા છો, જેનું નામ છે મારી રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. નામ સાંભળતા ખળભળાટ મચી ગયો હોય એમ કાસમ કોઈ સ્ટેચ્યુ માફક સ્થિર થઈ ગયો. વર્ષોના વહાણા વહી ગયા, 3 દાયકા ઉપરનો સમયગાળો પસાર થઈ ગયો. ઓળખ ન થાય અને સ્મૃતિમાંથી ભૂંસાઈને કાયમી ધોરણે ભૂલાઈ ગયું હોય એવું બને. તે બરાબર મારા સામે આવીને ઊભો રહી ગયો અને ઊંડી ઉતરી ગયેલી આંખોની ઝાંખી નજરથી કોઈ ત્રાહિત વ્યક્તિ માફક મને કોતરવા લાગ્યો. માસ્ટર લોકો ભૂલ ગયે કા?

0: કસમ! અને અવાજની ઓળખ સાથે જ જાણે ધડાધડ દરવાજા ખુલી ગયા. માસ્ટર સાહેબ, કહેતો તે લગભગ મને વળગી પડ્યો. મારાથી અળગો થયો ત્યારે તેની વાંચા હણાઈ ગઈ અને આંખો ડબડબતી હતી. મારાથી દુઃખ સાથે બોલાઈ ગયું, શું હાલત કરી છે જીગરિયા, જોતો ખરો? જવાબમાં રડવા જેવું હસી ઊંચે હાથ કરી ગયો. કેવું હતું, જેવી ઉપરવાળાની મરજી, બીજું શું. ઘડીભર સ્થળ કાળ થંભી ગયા હતા. સ્થિતિ પામી કહ્યું, તારું કામ પૂરું કરી લે, પછી મળીએ. આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા. વાર્તાનું શીર્ષક છે, મારી એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. નાનકડા બ્રેક બાદ આપણે આ વાર્તાને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સવાર સવારમાં સઘળો માલ સગે વગે કરવો પડે. છકડો રિક્ષા ભરાઈને રવાના થઈ, બાકીને વધ્યો તે મચ્છી માલ સ્થાનિક રીતે વેચાવા લાગ્યો. થોડે દૂર ઉભો રહી આ બધું બારીકાઈથી જોઈ રહ્યો હતો, પણ કાસમ જ મન પર સવાર થયો હતો કે બીજું કાંઈ સૂજે કે પ્રવેશે એવું નહોતું. એક સમયે કાસમ પાસે ઊભા રહેવાથી પણ તેને લીધેલા અત્તરની સુગંધથી મધમધી જવાતું હતું અને આજે તેની દુર્ગંધ સહન ન થઈ. શરૂઆત શિક્ષક તરીકે કાસમના ગામમાં થઈ હતી. કાસમને પાન મસાલા અને ઠંડા પીણાની દુકાન હતી. રાત્રિએ મોટા સ્ટીરિયો ચાલુ કરે, ગામ લોકો સાંભળવાને આવે. ગરાકી જામે ત્યારે નવરો બેઠો હું કાસમને હાથને સાથ આપું. હું દુકાનના ઉપર માળે રહું, બેઉ પરણ્યા વગરના એકલા. ઘરો બહુ કેળવાયા પછી કાસમના બા રોટલો ટીપી દે, કહે, મારે એકના બદલે બે દીકરાનું રાંધવામાં વાર કેટલી. તેમનો ભાવ ભારોભાર, સગા દીકરા જેવો, તેથી મારે હા ના કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા જે અર્ધ સાપ્તાહિકમાં પ્રગટ થયેલી છે. નાનકડા બ્રેક બાદ આપણે એ વાર્તાને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ગુજરાતના કાશ્મીર જેવા વિસ્તાર લીલીના ઘેરમાં યુવાની અને નોકરીના નવલા દિવસો મજાથી પસાર થયા હતા. પણ ત્યાં સવારે અથવા સાંજે મારી સ્કૂલના સમય સિવાય મને દુકાને બેસાડી કાસમ ક્યાંય નીકળી જાય. પૂછું, કાસમ ક્યાં જઈ આવ્યો? તો સામે ખીખી કરતો મરમાળું હશે પણ મોંમાંથી ફાટે નહીં. થયું હતું, દાળમાં કાળું છે પણ કોકમ નથી. ત્યાં તેની બાએ ફોડ પાડ્યો, બોલ્યા, નુરુદ્દીનની નખરાળીને મળવા જાય છે. પછી પૂછ્યું હતું, તે જોઈ છે? ફટાકડી જેવી છે. હા, રોયો, હેરાન થવાનો થયો છે. પછી ખબર પડી હતી કે એ છોકરીનો નવાબશાહી પરિવાર જૂનાગઢ અને પાકિસ્તાનમાં પણ રહેતો હતો. આર્થિક સંપન્ન પરિવારની કન્યાને વહુ તરીકે લાવવી અને પાલવવી કાસમને પોસાય એવું નહોતું. તે સમયે કાસમને આવી સલાહ આપવાની ઉંમર પણ નહોતી. જ્યાં ખુદના પગ ગટરમાં હોય ત્યાં ગંગાજળની શું વાત કરવાની. આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા જેનું શીર્ષક છે, મારી રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. નાનકડા બ્રેક બાદ આપણે રેડિયો પાલનપુર પર ફરીથી મળીશું અને આ વાતને આગળ વધારીશું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આપણે સાંભળીએ છીએ એક વાર્તા જેનું શીર્ષક છે મારે રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. પછીથી કાસમના લગ્ન થયા. મારી વતનમાં બદલી થઈ ગઈ. ગણ્યા ગાંઠ્યા મહિના, વરસ દાડો પત્ર વ્યવહાર રહ્યો ને પછી કાયમી ધોરણે છૂટી ગયો. છેલ્લે તે જૂનાગઢ રહેવા ગયો એટલું સાંભળ્યું હતું. અડધો એક કલાક પછી કાસમ પાસે આવ્યો. સામે જોઈ પડખે બેસી ગયો. કાંઈ બોલ્યા વગર સુનમુન રહ્યો. તેનું મૌન અને દીદાર નબળી સ્થિતિની ચાડી ખાતા હતા. તેથી શું પૂછવું, બોલવું એ પણ એક પ્રશ્ન થયો. એકલો જ છું, જિંદગીના દિવસો પસાર કરું છું. એક વાક્યમાં જાણે જિંદગીનો હિસાબ આપી દીધો. અહીંયા મેં પૂછ્યું, નસીબબાનું? તો એને જવાબમાં જણાવ્યું, વર્ષો પહેલાં છોડીને ચાલી ગઈ. આવું થવાનું જ હતું. તેની નવાઈ ન લાગી, પણ કહ્યું, ચાલ નસીમ જ્યાં હોય ત્યાં જઈએ, તેને સમજાવીએ. કાસમ રડવા જેવું હસવા લાગ્યો. પછી વ્યંગમાં કહે, ક્યાં જઈશું? ભારપૂર્વક કહ્યું, જ્યાં હોય ત્યાં. તારા બાએ ખવડાયેલા રોટલાનું ઋણ ચૂકવવાનો મને મોકો મળ્યો છે. મેં આવેશમાં ઉમેરી દીધું, આ દેશ બહાર તો નહીં હોય ને? દાંત ભીસી ગુસ્સાથી કહે, હા પાકિસ્તાનમાં છે. જવું છે? સામે બોલવા જેવું કાંઈ રહ્યું નહોતું. અને મારાથી સામે બોલવા જેવું કાંઈ રહ્યું નહોતું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી

નરેન્દ્ર ભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. હલો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ પાલનપુર શહેરના સમુદાયના અવાજ સમા રેડિયો પાલનપુર પર હું આરજે એઆર લઈને આવું છું ગુજરાતી ભાષાનું સાહિત્ય. કેટલીક રોચક, અદ્ભુત, હકારાત્મક, ઐતિહાસિક સંસ્કૃતિને અને આપણા સમાજને એક સાચી દિશા આપનારી ઘણી બધી સુંદર મજાની વાર્તાઓ લઈને, આ બધી વાર્તાઓમાંથી, આ બધા કથાનકમાંથી, નવલકથાઓમાંથી ચોક્કસપણે તમારા હૃદયને અને આવનારી પેઢીને આપણા ગુજરાતી ભાષાના સૌંદર્યની સાથે આપણા સમાજ જીવનની પણ એક ઓળખ મળતી રહેશે. હમણાં હું આપ સૌને સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, તેમાંની તેઓએ જ્યારે ઓએસડી તરીકે સોમનાથ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું ત્યારની પોતાના વાંચનની, વિચારની અને આસપાસના સ્થળોની જે પણ કથાઓને માણી છે, સમજી છે, વિવેચન કર્યું છે, તેને વાર્તા સ્વરૂપે રજૂ કરી છે. તેમાંની 1-5 પ્રકરણની વાર્તાઓ આપણે માણી ચૂક્યા છીએ અને હવે માણીશું પ્રકરણ 6, મૃત્યુ મરી ગયું રેલોલ. સોમનાથ પ્રભાસથી આશરે 30 કિમી દૂર વ્રજની નદીના કિનારા પર ભગવાન ધન્વંતરીનો સુંદર આશ્રમ આજે પણ વિદ્યમાન છે. નદીનું ખળખળ વહેતું વહેણ આસપાસના અરણ્યમાંથી અનેક વનૌષધિઓને, સૌરભને લઈ વહેતી સુગંધિત હવા અને અનેક પ્રકારના પંખીઓના કલરવથી સંગીતમય બનતું વાતાવરણ આશ્રમથી તદ્દન નજીક તક્ષકની ગુફા અને બાજુમાં ઘેઘૂર વડલો જેના સૌથી ઊંચી ડાળીના પાન લીલા નહીં પણ સફેદ જોવા મળે છે. વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો અને સોમનાથની પૃષ્ઠભૂમિની આ વાર્તાઓને માણતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એવા મનોરમ સ્થાનની પૌરાણિક વાર્તા આપણે આજે માણી રહ્યા છીએ. આજથી હજાર વર્ષ પહેલા આવા રમણીય મનોહારી અરણ્યમાં એક તેજસ્વી યુવાન જુદા જુદા અમૂલ્ય ઔષધો એકઠા કરી રહ્યો છે. પંખીઓના જ્ઞાન અને વહેતી સરિતાના ખળખળતા ધ્વનિ સાથે સ્વર મેળવતો હોય તેમ મંદ મંદ વેદ મંત્રોનું જ્ઞાન પણ સાંભળીને અને કહીને તેનું ગાન પણ કરી રહ્યો છે. ત્યાં અચાનક આ સુમધુર વાતાવરણને ચીરતો દબદબાટી ભર્યો કર્કશ અવાજ યુવકને કાને પડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની એ પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, આપણા ગુરુજી. દસમસ્તા દોડી રહેલા નાગરાજ ત્યાં તે યુવકની નજરે પડે છે. તે પોતાના ધ્યાનમાંથી જાગતો હોય એમ ચારે તરફ પોતાની નજર દોડાવે છે. મંદ મધુર છતાં દ્રઢ અવાજમાં તે બોલી ઉઠે છે, શાંત શાંતિ નાગરાજ, આ સુમધુર વાતાવરણને ડહોળી રહ્યા છો, શાંતિથી ચાલો. એવી તે શું ઉતાવળ તમને અશાંત બનાવે છે? પોતાની ગતિની જેમ જ પોતાના કર્કશ અવાજમાં એ જવાબ આપે છે, આગો ખસ યુવક, મારા માર્ગમાંથી દૂર થા, મારે ઘણી જ ઉતાવળ છે, જલ્દી પહોંચવાનું છે, મારો સમય બગાડીશ નહીં, યુવક એ જ શાંતિથી નાગરાજને કહે છે. અરે નાગરાજ, ઉતાવળ અને અસ્વસ્થતાને કોઈ સંબંધ નથી, ત્વરા તો હોય પણ અકળામણ શા માટે લાગે છે? કોઈ અણગમતા કામ માટે તમને વિવશ કરવામાં આવ્યા છે? થોડાક શાંત થતા અવાજની ગરમી ઓછી કરીને બોલી ઉઠે છે, હા ભાઈ, આજ્ઞા પાલન કરવાનું છે અને કામ મનને ગમે નહીં તેવું છે, મને કોઈકના દેહાવસાનનું કારણ બનવાનો આદેશ થયો છે, નાગરાજ જવાબ આપે છે. આ વાતનું અનુસંધાન માણીશું આપણે

તો આપ તક્ષક રાજ છો, ખરું ને? યુવકે અનુમાન દોડાવ્યું. નાગરાજ કહે, તમે તદ્દન સાચા છો. હું તક્ષક હાલમાં મહારાજ પરીક્ષિતને મરણાસન કરવા ધસી રહ્યો છું. અરે, તમે તો કોઈ ત્રિકાળ જ્ઞાની લાગો છો. હું તક્ષક રાજ મારા ઔષધ વિશે પ્રયોગથી રાજા પરીક્ષિતના દેહ વિલયનું કારણ બનવા ધસી રહ્યો છું. યુવક ફરી નમ્રતાથી બોલે છે, હું ત્રિકાળ જ્ઞાની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હું તો ભગવાન ધન્વંતરીનો અંતેવાસી છું અને ભગવાન ધન્વંતરીએ મને પણ અમોઘ ઔષધોનું ચયન કરવા માટે અહીં મોકલ્યો છે. પરંતુ મારા એક પ્રશ્નનો જવાબ આપશો, શું આપને પરીક્ષિત જેવા મહામાનવને પીડાદાયક મૃત્યુ આપવામાં ઔચિત્ય દેખાય છે? થોડા ક્ષોભ સાથે નાગરાજે કહ્યું,

તક્ષક ઉતાવળે બોલી ઉઠ્યા, તે નક્કી કરવાનું કામ મારું નથી, મારું કામ તો આજ્ઞાનું પાલન કરવાનું છે, અને યમરાજની આજ્ઞા કોણ ટાળી શક્યું છે? સાચે જ, કોણ ટાળી શક્યું છે? વાર્તાને અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યુવક જવાબ આપે છે તક્ષક રાજના એ પ્રશ્નનો અને કહે છે, ટાળી શકાયું છે. આ પરીક્ષિતના દાદા પિતામહ ભીષ્મે પોતાના મૃત્યુને પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી અટકાવી દીધું હતું. અને તમે જાણો છો, મૃત્યુનો ભય સૌને સતાવે છે, પણ પિતામહ ભીષ્મનો પુત્ર મૃત્યુને પણ મહોત્સવ બનાવી રહ્યો છે. કદાચ વિશ્વમાં એક મનુષ્ય એવો છે જેને પોતાના મૃત્યુની તિથિ સમય બધું જ ખબર છે, અને છતાંય જીવનના અંતિમ દિવસોનો આનંદ લઈ રહ્યો છે. નાગરાજ કહે કે કેવી રીતે? કે રાજ્યની ધુરા જન્મેન્જયને સોંપીને યમુનાના કિનારે તે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને હૃદય શુદ્ધિ આચરી રહ્યો છે. નાગરાજ કહે, ભાઈ કંઈક વિચારવા જેવું તો લાગે છે, અને મને સમજાય તેવું તો બોલ. યુવક કહે, સાંભળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાને. યુવકને કહે છે નાગરાજ, ત્યારે યુવક તેને

સમજાવે છે. કૃષ્ણપ્રિયા યમુનાજીના તટ પર બેસી સુખદેવજી પાસે શ્રીમદ ભાગવતનું અત્યારે પરીક્ષિત રાજા શ્રવણ કરી રહ્યા છે. સેંકડો નરનારીઓ પુણ્યકર્મનો લાભ મેળવી રહ્યા છે. ભાગવત સમાપ્ત થશે અને તરત જ મોક્ષ દ્વાર ખુલશે અને એક ક્ષણે મારે પરીક્ષિત રાજાને મારા અમોઘ વિષ્ટી મૃત્યુના દેવને સોંપવાના છે. નાગરાજ, મૃત્યુને સોંપનાર તમે વળી કોણ? તમે તો નિમિત્ત છો એવું કહ્યું ને? નાગરાજ કહે, અરે પણ યમરાજાએ પણ પરીક્ષિતને દેહ મુક્ત કરવા માટે મારા વિષનો આશ્રય લેવો પડ્યો અને મારું વિષ અમોઘ છે. વાર્તાના અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

युवक विष्णु प्रभाव के गर्व गौरव ये छोड़ी दो तेवू कहे छे। नागराज अने साधन छो तो साधन रहो तमे। त्यारे नागराज जवाब आपे छे, उद्दंड थता जुओ छो विप्रवर्म तमने मारा जहेरनी तीव्रतानो अणसार नथी लागतो। एक बिंदु पण जीवने पृथ्वी लोक छोड़वा विवश करी दे त्यां तमे शुं करशो? तमे सांभळी रह्या छो रेडियो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर आरजे एआर ना स्वरमां सौम्य तेजस्वीनी पुस्तकना अंशोने। युवक जवाब आपे छे, नागराज हुं पण धन्वंतरीनो शिष्य छुं। ધન્વંતરીએ ચીંધેલ ઔષધના પ્રભાવનો અણસાર તમને પણ નથી, ગમે તેવા ઝેરનું મારણ અહીંના ઔષધમાં છે। અલમ દર્પેણ, નાગરાજ હવે ગુસ્સામાં આવી ગયા હતા। પોતાના પ્રભાવની શક્તિને અવગણતો આ યુવક તેમને ઉદ્દંડ લાગતો હતો। તેમણે વિચાર્યું, આ યુવકને મારા વિષ પ્રભાવના દર્શન કરાવવા જ પડશે। હે મૂર્ખ, શું સમજે છે? તક્ષકને એ બોલ્યો તો પછી વિપ્રવર્ય મારે તમને મારા વિષનો પ્રભાવ તો બતાવવો જ પડશે। મારા ઔષધ પ્રયોગનો આ પ્રયોગ પણ તમે જોઈ લો। આ જુઓ, વિશાળ વટવૃક્ષ ઊભું છે એમ તક્ષક કહે છે। ચૈતન્ય સભર એના મૂળમાં હું માત્ર એક દંશ દઈને અને વૃક્ષને મારણ કરીને મરણના શરણ કરી દઈશ। યુવક કહે, જોઈએ ત્યારે એ પણ જોઈ લઈએ। તક્ષકે ઘનઘોર વટવૃક્ષના મૂળ આગળ એક દંશ દીધો અને તરત જ વૃક્ષના પાંદડા પીળા પડી ગયા, શાખાઓ ઢીલી પડી ગઈ, વટવૃક્ષ નિમેષ માત્રામાં મૃત્યુ ગામી થયું। નાગરાજ બોલ્યા, જોયું વિષ? આ તો પ્રકૃતિનું પ્રિય સંતાન, અમર્યાદ એનો જીવનકાળ। મારા વિષનો પ્રભાવ જોયો કે કેટલી ક્ષણમાં એના આત્મા યમસદને પહોંચ્યા? નાગરાજના કથનમાં ભારો ભાર અહંકારનો રણકો હતો, પણ સૌમ્ય યુવક જવાબ આપે છે, થોભો નાગરાજ, મૃત્યુનો નિશ્ચય કરવામાં ઉતાવળ ન કરો। તમારું વિષ અમોઘ છે, પણ વટવૃક્ષના મૃત્યુના હજુ સમય આવ્યો હોય તેવા કોઈ

સાર નથી. તમે અનુજ્ઞા આપો તો આ ઔષધનો પ્રયોગ કરું. શું યુવક પ્રયોગ કરશે? સફળ થશે? માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શું આ ઔષધનો પ્રયોગ કરું? યુવક પોતાના ઔષધ પ્રયોગથી વૃક્ષને પુનર્જીવિત કરી દે છે. વટવૃક્ષ ફરી પહેલા જેવું બની જાય છે. માત્ર એક ડાળી શુષ્ક છે. નાગરાજને તો પરસેવો વળી ગયો. પોતાના અમોઘ વિષ પ્રયોગ નિષ્ફળ જતા ફાટી આંખે જોઈ રહ્યા એમના કંઠમાંથી ઉદ્ગારો સરી પડ્યા. ધન્ય છે ભગવાન, ધન્વંતરી ધન્ય છે. આપના ઔષધિએ મારા દીધેલા મૃત્યુને પણ પાછું ઠેલ્યું. હા, કારણ કે એ મૃત્યુ આપી દીધું હતું. આ વટવૃક્ષના ભાગ્યમાં સહજ ભાવે મૃત્યુ આવેલ ન હતું. જીવનની તો અવધિ શેષ હતી. મારા ઔષધની તેથી જ અસર થઈ તેવું યુવક કહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની

પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રે લોલના અંશોને. નાગરાજ બોલ્યા, અરે હું તો અંદરથી પ્રસન્ન હતો, હવે હું આ મહામાનવના મૃત્યુનું કારણ નહીં બનું. યુવક વિનયપૂર્વક બોલ્યો, નાગરાજ હું કોણ? ભાગ્યની રેખાને બદલનારો ભગવાન ધન્વંતરીની પણ કાલશક્તિ ગતિને અવરોધવાનું પસંદ ન જ કરે ને? નાગરાજ, પરીક્ષિતની અંતિમ ઘડી તો આવી રહી છે, તમારે ત્યાં પહોંચવાનું છે તે નિર્ધારિત છે. નિયતિના વિધાનમાં પરિવર્તન ના થઈ શકે, પણ નાગરાજના સ્વરમાં વિનમ્રતા આવી ચૂકી હતી. પણ તો પછી વિધાતાએ મને તક્ષકને કેમ પસંદ કર્યો? આવા ઘોર કૃત્ય માટે હું નહીં જાઉં, જઈશ તો પણ તમે એને જીવંત કરી દેશો. મને બધી દિશાઓમાંથી અપયશ મળશે, તમારે જવું જ પડશે મારી સાથે ત્યાં સુધી. તમને વિધાતાએ પસંદ કર્યા તેનું કારણ પણ પરીક્ષિતે પોતે જ સર્જ્યું હતું. ભૂખ તરસથી પીડાતા તેમણે પોતાનું શાન ભાન ગુમાવી દઈને ઋષિના કંઠમાં મૃત્યુ સર્પહારની જેમ પહેરાવી દીધો હતો અને ઋષિપુત્રોનો શ્રાપ પણ પામ્યા હતા. કાળચક્ર તો પોતાની રીતે ચાલ્યા જ કરે. કર્તવ્ય કર્મમાં માફી ન હોય. તમે જશો, પરીક્ષિતને દંશ દેશો અને પરીક્ષિતનો આત્મા દેહ પિંજરને ત્યજી દેશે. નાગરાજ આ વાતથી હજુ સ્વસ્થ નથી થયા અને વાતને આગળ પૂછે છે. શું પૂછે છે તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થયા એટલે એ પૂછે છે, તો પછી યુવક તમે આ વૃક્ષ ઔષધિ એકત્ર કરવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છો, એ તો સમજાવો. નાગરાજ, ભગવાન ધન્વંતરી વૃથા પ્રયત્નોનો આદેશ કરે જ નહીં. તમે જ કહ્યું હતું, તમારું વિષ અસહ્ય પીડાદાયક હોય છે. ભયાનક વેદના પછી મૃત્યુ એ વ્યક્તિને પોતાના શરણમાં લે છે. હા, એ સત્ય છે. અમારો પ્રયત્ન નિયતિને ખોટી ઠેરવવાનો નથી, મહામાનવીની અંત સમયની વેદનાને ઓછી કરવાનો છે, યુવક જવાબ આપે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, અને પ્રકરણ 6 જેનું નામ છે મૃત્યુ મરી ગયું રેલોલ ના છેલ્લા અંતિમ ભાગને. નાગરાજ હવે સંપૂર્ણ સૌમ્ય બની ગયા હતા. બોલ્યા, ઓહ, હવે સમજાયું. તમારો આ પ્રયાસ મહારાજની પરીક્ષિતની મારા દંશને કારણે થનારી પ્રચંડ પીડાના પ્રતિકાર માટેનો છે. નાગરાજની સમજણથી ખુશ થઈને ધન્વંતરીના શિષ્યે કહ્યું, નાગરાજ બરોબર સમજ્યા. એક દિવ્ય જીવનનું દેહાવસાન પણ દિવ્ય બનવું જોઈએ. ચહેરા પર મૃત્યુની પીડા નહીં, પરંતુ અંતરાત્માની પ્રસન્નતાનો ભાવ ઉભરી આવવો જોઈએ. દેહ છોડ્યાનો આનંદ સૌ કોઈ ભાવ વિભોર કરનારને હોવો જોઈએ અને તેવો જ હોવો જોઈએ. મુખમંડળ પર તેજસ્વી આભા અને ભક્તિભાવની પ્રસન્નતા અને જીવન સાફલ્યની શાંતિ પ્રગટવી જોઈએ. ભગવાન ધન્વંતરી એવું ઈચ્છે છે. સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને ધન્વંતરીનું પ્રગટ થવું તે જીવ માત્રની પીડા દૂર કરવા માટે થયું છે. એમાં પણ પરીક્ષિત જેવા મહામાનવ જેને મૃત્યુની સહેજ પણ ભીતિ નથી અને તક્ષક જેવા નાગરાજ વેદનાયુક્ત મૃત્યુ આપે તે ના જ ચલાવી લેવાય. તક્ષકરાજ, શીઘ્રતા કરો. હવે આપણી બંને પાસે સમય ઓછો છે. આપને આટલી વિનંતી કરું છું કે મહારાજ પરીક્ષિતને જમણા પગના અંગૂઠે દંશ દેજો. હું ભગવાનની કૃપાથી એમને અમૃત આસ્વાદનો આહલાદક સ્વાદ કરાવીશ. બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને વિરામ બાદ પણ અમારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર પર.

બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા પોતાના કર્મ માટે. આજે પણ સોમનાથથી આશરે 30 કિલોમીટર મોટી ધીણોજ નામના નાનકડા ગામની નજીક વ્રજની નદીના કાંઠે સુરમ્ય શાંત ધન્વંતરી આશ્રમ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં ભગવાન ધન્વંતરીની નાનકડી દેરીના દર્શન થાય છે. શિવજીનું દેવાલય પણ દર્શનાર્થીની પ્રતીક્ષામાં ઊભું છે. નજીકમાં જ તક્ષકની ગુફા અને વિશાળ વટવૃક્ષ પણ મોજૂદ છે. વટવૃક્ષની ઉપર ડાળીના પાન આજે પણ લીલા નહીં પણ સફેદ છે. આશ્રમની આસપાસનું અરણ્ય વનૌષધિથી સંપન્ન છે અને અનેક પંખીઓના મધુર કલરવતી નદીના ખળખળ ધ્વનિ સાથે જુગલબંદી ધરાવે છે. તે અવાજ સંભળાતો રહે છે. તમે સાંભળી રહ્યા હતા સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના OSD કાર્યકાળ દરમિયાન આસપાસની પોતાની વૈચારિક વાંચન વૃત્તિ અને પોતાના એ વિમર્શના ભાવને અલગ અલગ વાર્તાઓ સ્વરૂપે અહીં આ પુસ્તકમાં સંગ્રહિત કર્યા છે. સુંદર મજાની એ વાતો અને સનાતન સંસ્કૃતિના સત્યોને તેમણે વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવ્યા છે, જે હું આપ સૌને કહી રહ્યો છું. પ્રતિભાવ તમારે મને મોકલી આપવાના છે 9512966888 પર. અમારા સોશિયલ મીડિયાના વિવિધ સ્ત્રોત એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર કે પછી radiopalanpur@gmail.com પર મેલ કરીને, ઓડિયોમાં એટલે કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી મોકલી આપો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ અને સાથે સાથે અમારી એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટેની રેડિયો પાલનપુર નામની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં અમને માણતા રહો, સાંભળતા રહો અને ઉત્સાહ વધારતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક સમયની વાત છે, એક ગધેડો રહેતો હતો જે ધોબીની માલકીનો હતો. એ ગધેડાની દોસ્તી શિયાળ સાથે થઈ. ઉંમરમાં ગધેડો મોટો હોતા આદરથી શિયાળ તેને કાકાજી કહી બોલાવતો અને ગધેડો તેને ભત્રીજા કહી બોલાવતો. રાતના ફરવા નીકળતા બેઉ કાકડીના ખેતરમાં પહોંચ્યા. તેમણે તાજી કાકડી સ્વાદથી માણી. ત્યારબાદ સતત 2 અઠવાડિયા ગધેડો અને શિયાળ રોજ રાત્રે તાજી કાકડી ખાવા પહોંચી જતા. એક રાતે શિયાળે કહ્યું, કાકાજી, આ કેવી સરસ મજાની કાકડી છે, હું તો પોતાને રોકી જ નથી શકતો. ગધેડાએ જવાબ આપ્યો, હા ભત્રીજા, પણ ઉપર પૂર્ણ ચંદ્રના તેજથી આંજી રહેલા આકાશની સુંદરતા જોઈ મને તો ગાવાનું મન થઈ રહ્યું છે. શિયાળે વિનંતી

ખબર છે કે હું સારું ગાઉં છું. ભત્રીજા, તું બેસીને જરાક સાંભળ, તો જ તને ખબર પડશે કે હું સાચું બોલું છું, ગધેડાએ જવાબ આપ્યો. પોતાની શિખામણનો ગધેડો અમલ નથી કરી રહ્યો તે જોઈ શિયાળે પોતાને બચાવવાનો નિશ્ચય કર્યો. તેણે કહ્યું, કાકાજી જરા થોભો, હું બહાર જઈ ચોકીદાર પર નજર રાખું છું. હું અહીંથી નીકળું એટલે તમે દિલથી ગાજો. ચોકીદાર આવશે તો હું તમને તેની ચેતવણી આપીશ. ગધેડો જોરથી પોતાના કર્કશ અવાજમાં ગાય તે પહેલા જ શિયાળ ચોકીદાર આમે એ પ્રાણીની શોધમાં હતો જે તેની કાકડીઓ ચોરી કરી રહ્યો હતો. ગધેડાને ગાતો સાંભળતા જ એની તરફ દોડ્યો અને એ બેભાન થયો ત્યાં સુધી એને માર્યા રાખ્યો. હોશમાં આવતા જ પોતાને ખેંચતો ખેંચતો ગધેડો ખેતરની બહાર પહોંચ્યો જ્યાં શિયાળ એની રાહ જોઈ બેઠો હતો. હસતા હસતા શિયાળ બોલ્યો, કાકાજી અભિનંદન, તમે મારી ચેતવણી કાને ધરી નહીં, તેનો ઇનામ તમને મળી ગયો લાગે છે. ગધેડાએ નિસાસો નાખતા ચીડાઈને કહ્યું, મને મારી મૂર્ખતા પર શોક કરવા મારા હાલ પર છોડી દે. ધોબીએ જ્યારે ગધેડાને જોયું તો એ ખીજાઈને બોલ્યો, આવા જખમી ગધેડાનું હું શું કરું, અને ત્યાંથી વયો ગયો. ગધેડો બોલ્યો, મારા સારા મિત્રની સલાહને નજરઅંદાજ કરી એ મારી મૂર્ખાઈ હતી, હવે હું મારી ભૂલની સજા ભોગવી રહ્યો છું.

खरे खरो खजानो, वार्ताकार अमित गर्ग। एक दिवस पीटर ने खजानानो एक नक्शो मळ्यो। हे, हूँ साहस करीने आ खजानो शोधी काढीश, पीटर बोली उठ्यो। पीटर तो निकली पड़ियो, ते खूब दूर चाल्यो अने छेवटे एक जंगल मां पहुंच्यो। त्यां तेने एक सिंह मळ्यो। तू ताकत वाळो अने बहादुर छे, पीटरे सिंह ने कह्युं। शुं तारे आवुं छे मारी साथे खजानो शोधवा? सिंह तैयार थई गयो અને પીટરની સાથે જોડાઈ ગયો। જંગલ હતું કાડું અને અંધારું। પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધું। છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા। ત્યાં એમને એક ગરુડ મળ્યું। તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે અવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું। તારે આવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ। ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયો। પહાડ ઊંચો અને ખડકાળ હતો। સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો। ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું। થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા। ત્યાં એમને એક ઘેટું મળ્યું। શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું। અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર, સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું। ઠંડી હવાના સપાટા વાગતા હતા, સામે ઘાસનું અનંત મેદાન હતું। બધા ઘેટાને વળગી પડ્યા, તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો। છેવટે

0: ચારે રણમાં પહોંચ્યા ત્યાં એમને એક ઊંટ મળ્યું. તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો. પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ. કાચબો માની ગયો અને પીટર, સિંહ, ગરુડ, ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડુબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. વડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: તે ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામે જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો.

0: સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે

90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 96 68 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારે નહીં કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

રોજ વોશિંગ મશીન વપરાય ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

पनघट पे छेड़ गयो नंदलाल ए रस कवि रघुनाथ ब्रह्मभट्ट लखेलू अने पाछळ थी फिल्म नी अंदर नौशादे ए गीत नी रूपांतरी करीने सिद्धू एनु फिल्मांकन करेलू पछी ए विवाद थयेलो अने कोर्ट सुधी मामलो पहोंचेलो ए एक गीत ना रचयिता ए कवि रस ना रस कवि रघुनाथ ब्रह्मभट्ट આ ગીતના લખાણ પાછળ એવી ઘટના છે કે એક કવિ જ્યારે નડિયાદમાં રહેતા હતા ત્યારે ખૂબ તાવ આવતો હતો અને એવામાં એક ગાડી આવીને ઊભી રહી અને ગાડીમાંથી નૈતિક નાટક કંપનીના મેનેજર છગનસિંહ રાઠોડ આવીને ઉતર્યા અને એમણે કહ્યું કે રસ કવિ કંપની હવે ખાડામાં જઈ રહી છે કલાકારોને પગાર આપવા પૈસા નથી ખવડાવવા પૈસા નથી કદાચ શેઠ હવે આ છેલ્લું એક નાટક કરવા માંગે છે અને એ મરણીલાલ પાગલનું લિખિત હંસાકુમારી નાટક કરવા માંગે છે અને શેઠ ઈચ્છે છે કે બધા જ ગીતો તમે લખો આ ગાડી મોકલી છે તમે મારી સાથે અમદાવાદ ચાલો પણ એમને પુષ્કળ તાવ હતો એટલે જઈ શકે એમ નહોતા એટલે એમણે કહ્યું સ્ક્રિપ્ટ આપો એમણે સ્ક્રિપ્ટ આપી અને તરત જ પથારીમાં બેઠા બેઠા એમણે આ ગીત લખી નાખ્યું સાહેબો મારો ગુલાબનો છો અને મોહન જુનિયર અને ભોગીલાલ માસ્ટર આ બંને કલાકારોની સાથે મીનાક્ષી નામની ભરતપુરની એક જાટ અભિનેત્રી એમાં અભિનય કરતી હતી એ અભિનય વખતે એ અભિનય જે અભિનેત્રી હતી

શિક્ષક તરીકે કામ કરતા હતા, એમને એમ લાગ્યું કે નાટકમાં કમાવાનું બહુ છે, એટલે શિક્ષકની નોકરી છોડીને એમણે નાટકની કંપની શરૂ કરી. એક ગામમાં એ નાટક કરવા ગયા, એટલે એમણે મંડપ બંડપ બધું બાંધી દીધું. પછી કરિયાણાવાળો જે વાણીઓ હતો એનો સંપર્ક કર્યો, ભાઈ હું આ ગામમાં નાટક કરવા આવ્યો છું, તું મને કરિયાણું ઉધાર આલીશ, જે દાડા નાટક પૂરું કરીને જઈશ એ દાડે તો બિલ ચૂકવી દઈશ. એટલે પેલો કે સાહેબ આ ગામમાં એકે નાટક જોવા કોઈ નહીં આવતું, હું એકલો જ રસિયો છું, બાકી ચાર જણા તમારા પહેલાં કે આ મંડપના કોબલાન બધું મૂકીને ગયો છે અડાણે, હજુ લેવા નહીં આવ્યો. ના ના કે મારું નાટક જોવા તો આવશે. એટલે ત્રણ દાડા પ્રયોગ કર્યો પણ કોઈ નાટક જોવા આવ્યું નહીં. એટલે ચોથા દાડે કે ભાઈ મારી પાસે પૈસા તો નહીં ચૂકવવાના, તો તું મારો સામાન રાખ. તો કે આ બધું ખવડાયું ચાર દાડા તમે મારા તરફથી સમજો, પણ આ ત્રણ જણનો સામાન પડ્યો એ તમે અંગાથે લઈ જાઓ, કે મારે મૂકવો કયો કે. તો આ ઘટના હતી. અને બીજી એક ઘટના એવી હતી કે એ વખત સમયે નાટકના રસિકો કેટલા પાગલ હતા. 1915માં ખીમજી ભટ્ટનું એક નાટક આવ્યું સતી પદ્મિની અમદાવાદ, અને અમદાવાદના શેઠ અબ્દુલ હુસૈન પિત્તળવાળા એ નાટક જોવા ગયા. નાટક હાઉસફુલ હતું. એણે કીધું તાર ડબલ પૈસા લેવા, ડબલ પૈસા લેવા, મને નાટક જોવા દે. શેઠે અટી ગયો કે ના ટિકિટ બિકિટ નહીં, ગયા જતા રહો. એટલે આ પિત્તળવાળાને મગજ છટક્યું, નાટક પતી ગયું. અને સવારે જેમ પેલા ગોવિંદાના બધા શિક્ષકો ઉઠાવીને એસએસ વાળા લઈ ગયા, એમ નાટકના જેટલા જ કલાકારો હતા બધાને ઉઠાવી લઈ ગયા, પોતે નાટકની કંપની બીજા દાડે ચાલુ કરી. ગુજરાતી નાટકોમાં પણ ગઝલને પણ સ્થાન અપાતું. 1924માં શ્રી લક્ષ્મી નાટક સમાજનું એક પ્રભુલાલ દ્વિવેદી લખિત માલવપતિ મુંજ નામનું નાટક આવ્યું, અને કંપનીના માલિક ચંદુભાઈ આ નાટકના નિર્માણ માટે નાણાં કોથળી ખુલ્લી, જેટલા પૈસા થાય એટલા થાય પણ આ નાટક અદ્ભુત કરો. અને મુંજની ભૂમિકા માટે પેશાવરથી 6 ફૂટ ઊંચો યુવાન અશરફ ખાન, માસ્ટર અશરફ ખાન, જે વખતે દિલીપ કુમાર કહેવાતો, રંગભૂમિનો દિલીપ કુમાર, એને લઈ આવ્યા. અને અશરફ ખાને જે પેલો 16 વાર મુંજના હાથે પરાજય થઈને છેલ્લી વાર જે જીતે છે 17મી વાર તૈલપ, અને એને સજા કરવામાં આવે છે પેલા હાથીના નીચે કચડી નાખવાની. અને અશરફ ખાન એ જે અદ્ભુત અભિનય કરતા હતા ત્યારે આ ગીત મૂકવામાં આવેલું, પ્રેક્ષકો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા એમનો અભિનય અને ગાયકી જોઈને. એ પોતે ઉર્દુ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત પણ એટલું અદ્ભુત બોલતા કે વહેલી સવારે 5 વાગે ઉઠીને હંમેશા જુદા જુદા રાગોની અંદર એ સંસ્કૃત સ્તોત્રોનો મહાવરો કરતા હતા. એવા અદ્ભુત કલાકાર હતા. અને અશરફ ખાનની સાથે મૃણાલવતીના પાત્રમાં રતિલાલ પટેલ હતા, અને ગૌતમના પાત્રમાં આપણા વડગામના છગન રોમિયો હતા. છગન રોમિયોનું જ્યારે સન્માન કરવામાં આવ્યું ત્યારે સુરતમાં હાથી પર બેસાડીને એમનું સન્માન કર્યું, સવારી કાઢવામાં આવી. અને એ જે ગઝલ હતી એ હતી, એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. અહીં બહુ સરસ જીવનનું સત્ય રજૂ કર્યું છે. 3 સ્ટ્રેન્જાની ગઝલ છે, પણ જીવનનું જે ચક્ર છે સતત ચાલ્યા કરે છે. કોઈની સ્થિતિ ક્યારેય એક સરખી રહેતી નથી, ક્યારેક સુખ કાં તો દુઃખ. સુખમાં છકી નહીં જવું અને દુઃખમાં

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 9512-9666-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હંમેશની માફક અમે આજે પણ આપની સમક્ષ કૃષિ ઉપયોગી માહિતી લઈને ઉપસ્થિત થયા છે. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમનો આજનો આપણો વિષય છે ચોમાસું વરિયાળી પાકમાં ધરું વડિયાનો ઉછેર. વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આજના આપણા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર પોપટભાઈ જે પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ સરદાર કૃષિ યુનિવર્સિટી મહેસાણા ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે ધરોવાડિયાના ઉછેર વિશે વાત કરીશું એ પહેલાં અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આજે ખાસ કરીને વરિયાળીનું જે ધરોવાડિયું છે તો એનું શું મહત્વ છે, એટલે શું
1: ધરોવાડિયું? એટલે કોઈ પણ પાક ખરો તેને શરૂઆતના તબક્કામાં નર્સરીમાં ઉછેરવામાં આવે છે, ત્યારબાદ તેને ફેર રોપણી કરવામાં આવે છે, જેને ધરુવાડિયું કહે છે. એટલે પાકનો ઝડપી વિકાસ થાય છે.
0: બરાબર છે. તો ધરુવાડિયું શા માટે બનાવવામાં આવે છે સાહેબ?
1: ધરુવાડિયું શા માટે બનાવે છે કે પાકનો એક સરખો વિકાસ થાય તેના માટે, બિયારણનો બચત થાય છે, ધરુવાડિયાથી એ સારી ગુણવત્તાના રોપા તૈયાર થાય છે, તેમજ રોગ અને જીવાતનું સમયસર નિરાકરણ કરી શકાય છે, તેમજ એક સરખો વિકાસ થવાથી પાકમાં ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે અને નીંદણનું પણ નિયંત્રણ કરી શકાય છે.
0: બરાબર છે. એટલે એવું કહી શકાય કે જો વ્યવસ્થિત રીતે ધરોવાડિયું બનાવવામાં આવે તો જે ખેડૂત મિત્રો છે એમને પાછળ જે મુસીબતો આવે એનાથી રક્ષણ મળી શકે છે. જી સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ જે ધરોવાડિયું બનાવવાનું હોય તો એ શું કોઈ પણ જમીન પર બનાવી શકાય કે એના માટે કોઈ ખાસ જમીન તૈયાર કરવી પડે કે કોઈ ખાસ જમીન ઉપર બને?
1: ખાસ જમીન ધરુવાડી બનાવવા માટે ખાસ જમીનની જરૂરિયાત છે, કારણ કે ધરુવાડિયામાં ઊંચાણવાળી ચોમાસામાં ધરુવાડિયું કરવાનું હોવાથી જો નીચાણવાળી જમીન હોય તો તેની અંદર પાણી ભરાવાની શક્યતાઓ રહે છે, એટલે ધરું ફેલ જવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. તેથી ઊંચાણવાળી સારી નીચાણવાળી જમીન હોય જેની અંદર નીંદણ રોગ જીવાતના અવશેષો ન હોય, તેમાં ફળદ્રુપ જમીન હોય અને પાણીની પિયતની સુવિધા નજીકમાં પિયતની સુવિધા હોય તેવી જમીન ધરુવાડિયા માટે વધારે અનુકૂળ છે.
0: બિલકુલ. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ચોમાસું વરિયાળો જે પાક છે તો એના ધરુવાડિયા વિશે, તો જ્યારે વરિયાળીનું ધરુવાડિયું બનાવવાનું હોય તો એના માટે શું વિશેષ કાળજી રાખવી પડે?
1: ધરુવાડિયાનું વિશેષ કાળજી ખૂબ જ જરૂરી છે, કારણ કે ધરુવાડિયું જો સારું ન થાય અથવા સમયસર ન થાય તો આપણે તેમાં પાક આપણે જે આપણી આયોજન હોય તે પ્રમાણે આપણે ઉત્પાદન મેળવી શકીએ નહીં. તેથી ધરુવાડિયું બનાવતા પહેલાં જે જમીન હોય તેની અંદર અવશેષો જે ગૌણ પેદાશ હોય બીજા પાકની એનો અડધા ફૂટ જેટલો સ્તર બનાવી એને રાબિંગ એટલે બાળી દેવામાં આવે તો જે કૃમિ હોય, નિંદામણના હોય અથવા રોગ જીવાતના જે જીવાણુઓ હોય તેનો નાશ પામે છે. પછી ત્યારબાદ તેને જમીનની અંદર સાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ નાખી અને જમીન તૈયાર કરી દે.
0: બરાબર. તમે જેમ કીધું કે ભાઈ ખાસ કરીને જ્યારે ધરુવાડિયું જે બનાવવાનું હોય એમાં ખાતર અને વર્મી કમ્પોસ્ટ નાખવાનું હોય તો ધરુવાડિયામાં

0: આશરે જે સારું કોવાયેલું સાણિયું ખાતર 10 થી 12 કિલો પ્રતિ ચોરસ મીટરે, અથવા જો વર્મી કમ્પોસ્ટની આપણા પાસે સગવડ હોય તો 2 થી 3 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વર્મી કમ્પોસ્ટ નાખવું જોઈએ. તેમાં જો રાસાયણિક ખાતરની વાત કરવામાં આવે તો DAP છે એ 25 થી 30 ગ્રામ પ્રતિ ચોરસ મીટર, અને યુરિયા છે એ 10 થી 15 ગ્રામ પ્રતિ ચોરસ મીટરે રાસાયણિક ખાતર નાખવું જોઈએ. અને રાસાયણિક ખાતરનો ધરવાડિયામાં બહુ જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. જો વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો છોડનો વિકાસ થતો નથી અને છોડ બહુ દુબળા રહે છે, એટલે જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
1: જી બિલકુલ. હવે સાહેબ, આપણે જાણીએ છીએ કે દરેક પાક જે હોય એનો એક બિયારણ દર નક્કી કરેલો હોય છે, તો ખાસ કરીને જ્યારે આ ચોમાસુ વરિયાળીનું જે ધરવાડિયું બનાવવામાં આવે તો એમાં કઈ રીતે બિયારણ દર હોય છે?
0: તો બિયારણની વાત કરીએ તો આપણને જો આપણું આયોજન 1 હેક્ટર વરિયાળી વાવેતર કરવાનું આયોજન હોય તો 1 હેક્ટર માટે 10 ચોરસ મીટર એટલે કે 9 ગુંઠા જમીનની જરૂરિયાત પડે છે, અને જેના માટે 1.5 કિલોગ્રામ એટલે કે 1.5 કિલોગ્રામ બિયારણની, વરિયાળીના બિયારણની જરૂરિયાત રહે છે.
1: જી બિલકુલ. હવે સાહેબ, આટલી ઉપયોગી માહિતી તો તમે આપી કે ખાસ કરીને કેવી રીતે ધરવાડિયું બનાવવું જોઈએ, આ સાથે સાથે ધરવાડિયું બનાવતી વખતે શું કાળજી રાખવી જોઈએ, બિયારણ દળ વિશે પણ માહિતી આપી. હવે અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે જ્યારે બિયારણ લેવું હોય તો એ વખતે જે નિર્ધારિત કરેલી જે સુધારેલી જાતો બહાર પડેલી છે તો કઈ કઈ જાતોનો ઉપયોગ કરી શકે?
0: એ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો સારી જાત એ જ 50% ઉત્પાદન આપણી જાત ઉપર, ખેડૂતને જાતની પસંદગી ઉપર રહેલું છે. તો વરિયાળી 2 રીતે વાવેતર કરવામાં આવે છે, ચોમાસામાં કરવામાં આવે છે તેમજ શિયાળામાં વરિયાળીનું કરવામાં આવે છે, એટલે બંને માટે અલગ અલગ જાતો શોધવામાં આવેલી હોય છે. એટલે ચોમાસું વરિયાળી માટે ખાસ કરીએ તો અમારી શરૂઆતમાં ગુજરાત વરિયાળી 12 નંબરની જાત શોધવામાં આવેલી હતી. એ જાતનું ખાસ એ ખાસિયત છે કે જે ચોમાસું અને શિયાળુ બંને ઋતુ માટે અનુકૂળ છે. જ્યારે હમણાં ગત વર્ષે એટલે છેલ્લા વર્ષમાં હાલની નવીનતમ જાત ગુજરાત વરિયાળી 3 અમારા કેન્દ્ર તરફથી બહાર પાડવામાં આવેલ છે. આ જાતના 12 નંબર કરતો આ જાતના છોડ થોડા નીચા રહે છે, ચક્કરની સંખ્યા વધારે આવે છે, ચક્કરની અંદર જે દાણા હોય છે દાણા પણ બહુ મોટા અને બોલ્ડ હોય છે, અને એકદમ ઘટ ચક્કરની અંદર દાણા એકદમ ઘટ ચક્કર હોય છે, તેથી ખેડૂતોને ઉત્પાદન સારું એવું મળે છે. તેમજ આ જાતના છોડ થોડા નીચા રહેવાથી શિયાળાની અંદર ઝાકળ પડવાથી રોગ જીવાતનું જે પ્રમાણ વધારે હોય છે તે આ જાતનો જો વાવેતર કરવામાં આવે તો એમાં પ્રમાણ રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું જોવા.
1: કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ચોમાસુ વરિયાળી જે છે એના ધરવાડિયાને ઉછેરવી છે, જો આપ પણ ચોમાસાની આ ઋતુ આવવાની છે એના માટે જો ધરવાડિયા બનાવવા માંગતા હોય વરિયાળીનું તો એના માટે શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે આજે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાના છે. જેમ આપણને આજના આપણા જે નિષ્ણાંત છે એમણે જણાવ્યું કે ભાઈ ખાસ કરીને ધરવાડિયું કેવી રીતે બનાવવું જોઈએ, એમાં શું કાળજી રાખવી જોઈએ, સાથે સાથે કયા પ્રકારનું બિયારણ આપવું જોઈએ. સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે ખરીફ ઋતુનું જ આપણે જો ધરવાડિયું બનાવવાના હોય તો ખેડૂત મિત્રો ક્યાંથી જાગૃત થવું જોઈએ, એના માટે ધરવાડિયો બનાવવાનો યોગ્ય સમય કયો છે?
0: ધરવાડિયા બનાવવાનો યોગ્ય સમય જોઈએ તો જૂનનું પ્રથમ પખવાડિયું, એટલે કે જો જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરવાડિયું બનાવવામાં આવે તો આપણો ગુજરાતની અંદર સામાન્ય રીતે 15 જૂન પછી વરસાદ આવતો હોય, એટલે જો જૂનના પ્રથમ પખવાડિયામાં ધરવાડિયું તૈયાર કરવામાં આવે તો પાછળના વરસાદનો પણ લાભ લઈ શકાય, અને વરસાદના વાદળછાયા વાતાવરણના એના કારણે આપણું જે ધરવાડિયું છે એ બહુ સારું એવું ઝડપી એવી રીતેનો વિકાસ પણ થાય, એટલે જૂના પ્રથમ પખવાડિયાની અંદર ધરવાડિયાનું આયોજન કરવું જોઈએ.
1: જી બિલકુલ. હવે સાહેબ, તમે જેમ અગાઉ જણાવ્યું કે ધરવાડિયું જ્યારે તૈયાર કરાવે તો એ વખતે જમીનને ખાસ રીતે તૈયાર કરવાની હોતી હોય છે, સાથે સાથે સારા પ્રકારના બીજ આપણે વાવવા જોઈએ, લેવા જોઈએ, અને ભલામણ કરેલા બીજ લેવા જોઈએ. આ સિવાય બીજને કોઈ માવજત આપવાની રહે છે ખરી, જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી શકે?
0: હા, બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો બીજને જ આપણે માવજત આપીએ તો જે ખેતરમાં રોપ્યા પછીના જે પ્રશ્નો આવે છે એનો આપણે સારી રીતે નિરાકરણ કરી શકીએ. એટલે ધરવાડિયામાં બીજને વાવતા પહેલાં આપણે 24 કલાકની અંદર જો પલાળી રાખવામાં આવે અને ત્યારબાદ તેને સાયામાં સૂકવી નાખવામાં આવે તે જેથી તેનો ઉગાવો જલ્દી થાય.

0: ત્યારબાદ આ બિયારણને એક 3 ગ્રામ થાયરમ નામની જે દવા આવે છે 1 કિલો બીજના પ્રમાણે પટ આપી અને બિયારણને જો વાવણી કરવામાં આવે તો જે બિયારણને વાવ્યા પછી જે મૂળના કોવારાના અથવા બીજા કંઈ જે રોગ આવતા હોય છે તેનું આપણે તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: હવે સાહેબ બીજો એક પ્રશ્ન એ થાય કે ખાસ કરીને અમુક વખત એવું થતું હોય છે કે બધી જે પ્રક્રિયા કર્યા બાદ જ્યારે ધરુવાડિયા બનાવ્યા હોય એ વખતે જો યોગ્ય અંતર ના રાખવામાં આવ્યું હોય તો પણ ઉત્પાદનમાં ફરક પડે છે, તો એક વિષય નિષ્ણાંતની દ્રષ્ટિએ તમે શું સલાહ આપશો કે બે ક્યારા વચ્ચે ખાસ કરીને ધરુવાડિયું જ્યારે બનાવવાનું હોય તો કેટલું અંતર રાખવું જોઈએ?
0: આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. કાગજ વરિયાળીની અંદર જો તમારું એકસરખું એક સાથે જો ઉગાવો ન થાય તો આપણે જે ટ્રાન્સપ્લાન્ટિંગ અથવા જે ફેર રોપણી કરવાની છે એ આપણે એક સાથે કરી શકીએ નહીં અને પૂરતા રૂપા મળે નહીં. એટલે ધરુવાડિયા જે બનાવવામાં એમાં ખાસ બહુ કાળજી રાખવી પડે. એવા નાના ક્યારા બનાવવા જોઈએ કે જે 3 મીટર અથવા 1 મીટર લંબાઈના હોવા જોઈએ અને એકદમ સમતલ હોવા જોઈએ, જેની અંદર પાણી ભરાઈ ન રહે અથવા વધુ પડતું પાણી ન મળે એવા ક્યારા સમતલ ક્યારા બનાવવામાં આવે તો તેની અંદર ઉગાવો પણ સારો થાય છે અને પિયત પણ એકસરખું રહેવાથી તેને સમયસર પિયત આપીએ તો વારંવાર પિયત પણ આપવું પડતું નથી.
1: બરાબર છે. એટલે જો યોગ્ય રીતે યોગ્ય અંતરના ક્યારા બનાવ્યા હોય તો ખેડૂત મિત્રોને પિયતનો જે પ્રશ્ન છે એ હલ થઈ જાય છે. હવે વાવણીની વાત કરીએ સાહેબ, તો ખાસ કરીને જ્યારે ધરુવાડિયામાં વાવણી કરવાની હોય તો એ કેવી રીતે કરવી જોઈએ?
0: વાવણીની વાત કરીએ તો ધરુવાડિયાની અંદર જે આપણે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે બીજને પલાળીને સી ટ્રીટમેન્ટ આલીને પટ આપીને તેને નાના નાના ક્યારાની અંદર સૌ પ્રથમમાં પૂંખી દેવામાં આવે. પૂંખી અને તેને પંજેથી વડે જમીનની અંદર ભેળવી દેવી જોઈએ. એટલે તેમાં જો જમીનમાં ભેળવવામાં ના આવે તો આનું બિયારણ સારું વજનમાં હલકું હોવાથી પાણી આપીએ ત્યારે એ તરી જાય અને એક જગ્યાએ બધું એકઠું થવાની શક્યતા રહે છે. એટલે પંજેથી વડે એ બિયારણને બરાબર જમીનમાં ભેળવી દેવું જોઈએ. ત્યારબાદ હળવું પિયત આપી ધરુવાડિયાને કરાંઠી અથવા ગ્રીન નેટનાથી ઢાંકી દેવું જોઈએ, જેથી કરીને એ સીધો પ્રકાશ ન મળવાથી એ ઝડપી ઉગાવો થાય છે અને એક સરખો સારો એવો ઉગાવો થાય છે. અને ત્યારબાદ હળવા પિયત આપવા જોઈએ. જો ભારે પિયત આપવામાં આવે તો બિયારણ એક જગ્યાએ એકઠું થવાની અથવા વધારે ઊંડું જવાથી ઉગવાની પ્રશ્ન રહેતો હોય છે.
1: તો સાહેબ બીજા બધા પ્રશ્નોનો તો તમે હલ આપ્યો કે ભાઈ વાવણી કેવી રીતે કરવી જોઈએ, ધરુવાડિયું કેવી રીતે બનાવવું જોઈએ, પણ ખેડૂત મિત્રોને એક પ્રશ્ન નહોતો હોય છે નીંદણનો. તો ધરુવાડિયામાં જે નીંદણ નિયંત્રણ કરવું હોય તો એ વખતે સૌથી પહેલાં તો નીંદણ નિયંત્રણ કેવી રીતે કરવું અને નીંદણ ના થાય એના માટે શું કાળજી રાખવી?
0: નીંદણ એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ધરુવાડિયામાં જો નીંદામણ હોય તો તેની અંદર રોગજીવાતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય છે અને જે ધરુના રોપા છે એનો પણ વિકાસ અટકી જાય છે અને પીડા પડી જતા હોય છે. એટલે સમયસર નીંદામણ કરવું ખૂબ જ જરૂરી છે અને નીંદામણ ન થાય એના માટે જ્યારે તમે વાવણી કરો, વાવણી કરી અને જ્યારે પિયત આપો છો તો પિયત આપ્યા બાદ જ્યારે વરપ થાય ત્યારે તુરંત જ પેન્ડીમિથાલિન નામની જે દવા હોય છે જેનું બજારું 3.3 કિલોગ્રામ હોય છે તો 1 કિલોગ્રામ પેન્ડીમિથિલિન દવાના જે દર છે એ પ્રમાણે જમીનની અંદર તરત જ સાટવી જોઈએ જેથી નીંદામણનો ઉગાવો થાય નહીં.
1: સાહેબ નીંદામણ વિશે આપણે વાત કરી, હવે સાથે વાત કરી કે ધરુવાડિયું જ્યારે બનાવતું હોય ત્યારે ધરુમાં અમુક પ્રકારના રોગ આવતા હોય છે, તો આ રોગ નિયંત્રણ કેવી રીતે કરી શકાય?
0: ધરુવાડિયાની અંદર ખાસ કરીએ તો ધરુની અંદર જે વરિયાળીનું ધરુ છે એમાં ધરુના કોવારાનો મેઇન રોગ મુખ્ય રોગ આવતો હોય છે. કે જે જ્યારે ચોમાસાની અંદર હવાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને ગરમી હોય, આ બે ગરમી હોય ત્યારે જે છોડ છે એ પીળા પડી જાય છે, પછી ઉપરથી નમી જાય છે અને છોડ સુકાવા લાગે છે અને એને છેલ્લે તેના મૂળની અંદર કોવારો લાગી જાય છે. આને ધરુનો કોવારો કહે છે. જેના નિયંત્રણ માટે જે બજારમાં તોબાયુક્ત દવાઓ જેવી કે કોપર ઓક્સીક્લોરાઇડ નામની દવા મળે છે જેનું 40 ગ્રામ પ્રતિ 10 લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જેને મૂળની અંદર મૂળ બરાબર ભેજાય તે રીતે મૂળની અંદર રેડવું જોઈએ જેથી મૂળના કોવારાના રોગનું નિયંત્રણ થઈ શકે.
1: આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ ચોમાસું વરિયાળીના પાકમાં ધરુવાડિયાને ઉછેર વિશે.

0: અત્યાર સુધીમાં સાહેબે આપણને ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી, અને ખાસ કરીને વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે ધરુંવાળીઓ બનાવતા હોય ત્યારે ધરુંમાં ખાસ કરીને કયા પ્રકારના રોગ આવતા હોય છે. હવે સાથે સાથે રોગની તો વાત કરી સાહેબ આપણે, પણ હવે જીવાતો પણ ઘણી બધી આવતી હોય છે, તો એમાં ધરુંમાં કયા પ્રકારની જીવાત આવતી હોય છે જ્યારે ધરુંવાળીઓ તૈયાર કરે?
1: ધરુંની અંદર ખાસ કરીને જો નિંદામણ રહેતું હોય, જો સમયસર તમે નિંદામણ ના કર્યું હોય તો તેની અંદર ચૂસિયા પ્રકારની જીવાતો આવવાનો બહુ શક્યતાઓ રહેલી છે. ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદ માખી, થ્રીપ્સ, આ પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે.
0: બરાબર. અને આ જે જીવાતો જોવા મળે છે સાહેબ, તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ?
1: ખાસ તો ધરુંવાળીઓને જીવાતો મુક્ત રાખવી હોય તો નિંદામણ મુક્ત પહેલાં રાખવું જોઈએ. ધરુંવાળીઓ આખું નિંદામણ મુક્ત રાખવું જોઈએ. તેમ છતાં જો જીવાતો જોવા મળે તો ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ, ડાયમિથોઇડ, થાયોમેથાક્ઝામ નામની જે દવાઓ મળતી હોય છે શોષક પ્રકારની, તેનો જો છંટકાવ કરવામાં આવે તો જીવાતનું યોગ્ય આપણે નિયંત્રણ કરી શકીએ છીએ.
0: જી બિલકુલ. રોગ અને જીવાતના નિયંત્રણ વિશે તો વાત કરી, હવે આપણે આગળ વાત કરીએ કે જે ધરુંવાળું છે તો એમાં ખાસ કરીને વ્હાઇટ ગ્રુપ એટલે કે મુંડા જે આવતા હોય તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
1: મુંડાની વાત કરીએ તો એ એક જાતનો સફેદ ડોળ હોય છે, જે છોડ સુકાઈ ગયો હોય જો એની બાજુમાંથી સહેજ પણ તમે આમ આંગળી વડે જો ખૂતરવામાં આવે તો નીચેમાં અંદરથી સફેદ ડોળ મળતો હોય છે, જેને મુંડા અથવા વ્હાઇટ ગ્રુપ કહેતા હોય છે. એટલે આ જો ખાસ કરીને આ મુંડા રહે એ તમારું ધરુંવાળીઓની આસપાસ જો લીમડાના ઝાડ હોય, વાડ હોય, તો એના કારણે એ જે એના ફૂદીઓ છે એ ઈંડા મૂકી અને ડોળ જમીનની અંદર આવતા હોય છે. તો શરૂઆતમાં જ્યારે ધરુંવાળીઓ કરો એ પહેલાં તેના નિયંત્રણ માટે આજુબાજુની વાડ સાફ કરવી જોઈએ, કે આ સાફ કર્યા પછી જમીનની અંદર જે દાણાદાર ડોળ માટેની દવાઓ મળતી હોય, જંતુનાશક દવાઓ, એને જમીન ધરુંવાળીઓ બનાવતા પહેલાં જો જમીનની અંદર નાખવામાં આવે તો એનું નિયંત્રણ થઈ શકે છે. તેમ છતાં જો તમે આ રીતના પગલાં ન લીધા હોય અને ધરુંવાળીઓ બનાવ્યા પછી જો ડોળનો ઉપદ્રવ જોવા મળે તો બજારમાં મળતી ક્લોરપાયરીપોસ નામની દવા કે જેનું 4-5 મિલીલીટર પર લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જો ધરુંવાળીઓની અંદર ડ્રેન્ચિંગ એટલે રેડવામાં આવે તો આ મુંડાનું નિયંત્રણ કરી શકાય છે.
0: હવે સાહેબ, વરિયાળીનો જે પાક છે તો એમાં ફેર રોપણી માટે જે ધરું તૈયાર કરવાનો હોય છે તો એ ધરું ક્યારે તૈયાર કરવાનો હોય?
1: ધરુંની બહુ અગત્યની વસ્તુ છે કે તમે ધરુંવાળીઓ તો બનાવી દીધું પણ એને ક્યારે ફેર રોપણી કરવી જોઈએ એ બહુ, જો સમયસર રોપણી કરવામાં આવે તો આપણો જે મેઇન હેતુ ધરુંવાળીઓ બનાવવાનો છે એ ખેડૂત મિત્રોનો સર થઈ શકે. તો આપણે ફેર રોપણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયાનામાં ફેર રોપણી કરવી જોઈએ. અને ફેર રોપણી કરતી ખાસ તો જ્યારે વાતાવરણ ભેજવાળું હોય, વરસાદવાળું વાતાવરણ, ત્યારે એની ફેર રોપણી કરવી જોઈએ.
0: બરાબર. અને સાહેબ, ફેર રોપણીનો સમય તો તમે કીધો, પરંતુ ફેર રોપણી કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ જેથી કરીને એમને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળી શકે?
1: ફેર રોપણી કરતી વખતે ખાસ તો જ્યારે તમે ફેર રોપણી કરવાની થાય એ પહેલાં જમીનમાં ધરુંવાળીઓમાં અડવું પિયત આપવું જોઈએ. પિયત આપવાથી જે છોડ તમે ઉખાડશો તો એની અંદર જે બધા મૂળ છે એ મૂળ સાથેનો આખું ધરું છોડ ઉખાડશે, અને મૂળ હશે તો જ ધરું ચાંટશે. તો ધરુંવાળીને પિયત આપી ધરુંને તેને ઉખાડવા જોઈએ. અને ખાસ કરીને ફેર રોપણી ઝરમર ઝરમર વરસાદ હોય ત્યારે ફેર રોપણી કરવામાં કરવી જોઈએ. અને ફેર રોપણી કરીએ ત્યારે જે જનરલી આપણે ફેર રોપણી 90x30 cm ચોકડી પાડી અને એની અંદર ધરું રોપતા હોય છે, તે જ્યારે ધરું રોપવામાં આવે ત્યારે એને આંગળીથી આપણે ખાડો પાડી અને બરાબર દબાવવું જોઈએ. દબાવવાથી શું થાય કે જે ખાડાની અંદર હવા ન રહે અને પાણી ભરાઈ ન રહે. પાણી જો પાણી ભરાઈ રહે તો તેની અંદર મૂળનો કવારો લાગવાની શક્યતા રહેલી છે. આ રીતે એને અંગૂઠા વડે બરાબર દબાવવું જોઈએ. અને જો ફેર રોપણી કર્યા બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ.
0: બિલકુલ. ખરેખર સાહેબ ખૂબ જ સારી એવી માહિતી અમારા દર્શક મિત્રોને આપી. બીજો એક પ્રશ્ન એ થાય કે જે ધરુંવાળીઓ છે તો એમાં કયા કયા પ્રકારની ખાસ કાળજી લેવી જોઈએ?
1: ધરુંવાળીઓમાં ખાસ કાળજીની વાત કરીએ તો ધરુંવાળીઓ જ્યારે

0: તમે બનાવો ત્યારે જ્યારે તરું બીજ વાયા પછી એને ગ્રીન નેટ અથવા કરાઠીથી એ ઢાંકી દેવી જોઈએ. ઢાંકશો તો તેનો શરૂઆતમાં એનો જે ડાયરેક્ટ તડકો નહીં લાગવાથી એનો અને ભેજ ઉડી ન જવાથી એનો ઉગાવો એક સરખો ધરવાડિયામાં જોવા મળશે. અને જ્યારે ઉગાવો બરાબર થઈ જાય ત્યારે આ ગ્રીન નેટ અથવા કરાટીને દૂર કરી લેવી જોઈએ. અને દૂર કર્યા પછી ધરવાડિયાની અંદર નિયમિત પાણી, જ્યારે જ્યારે પાણીની જરૂરિયાત, પાણીની ધરવાડિયાની અંદર ખેંચ પડવી ન જોઈએ, નિયમિત પ્રમાણે પાણી આપવું જોઈએ. અને સમયસર નિંદામણ મુક્ત ધરવાડિયું રાખવું જોઈએ. તેથી જો રોગજીવાતનો પ્રશ્ન ઓછો થશે અને જો ધરવાડિયામાં રોગજીવાત આવી જાય તો તમે જ્યારે ફેર રોપણી કરશો ત્યારે તેના પાકમાં પણ આવશે. એટલે ધરવાડિયામાં રોગ અને જીવાત મુક્ત રાખવા જોઈએ, નિંદામણ કરવું જોઈએ અને જરૂરિયાત મુજબનું જ ખાતર કાઢ. જો વધુ પડતું ખાતર આપવામાં આવે તો છોડ પીડા પડી જાય છે અને એનો વિકાસ અટકી જાય છે અથવા બળી જાય છે ટાઈપના થાય. તો ખાતર પણ જરૂરિયાત મુજબનું જ આવવું જોઈએ. અને એક બીજો અમારો સંશોધનનો એક હેતુ પરથી ફલિત થયેલું છે કે જરૂરને જો 300 મેશના નાઇનોલ નેટમાં ઉછેરવામાં આવે તો જે પાકમાં પર્ણગુચ્છ નામનો જે રોગ જોવા મળતો હોય છે તો તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: બિલકુલ. તો સાહેબ, ખરેખર ખાસ કરીને અમારા જે ખેડૂત મિત્રો છે એમને ચોમાસું વરિયાળીના પાકના જે ધરું ઉછેર છે એના વિશે તમે ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. જતા જતા અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને કોઈ સંદેશ આપવા માંગતો હોય તો શું કહેશો?
0: સંદેશમાં એ કહે છે, તમે જો ચોમાસું વરિયાળીને જો ધરું ડાયરેક્ટ બિયારણ કરતા જો ધરુંમાં ઉછેરી અને ધરુંની જો ફેર રોપણી કરવામાં આવે તો તેની અંદર તમારો આ છોડનો વિકાસ ઓછો થાય છે, બિયારણનો બચત થાય છે અને જે તમે દાણાથી તમે જે અંતર જાળવવું જોઈએ બે છોડ વચ્ચે અથવા બે પ્લાન્ટ વચ્ચે એ જાળવી નહીં શકતા, ધરવાડિયાથી રોપણી કરવામાં આવે તો એની અંદર અંતર જાળવવાથી શિયાળાની અંદર રોગજીવાતનું પ્રમાણ વધારે થાય છે, તે ઓછું જોવા મળે છે. તેમજ પાકનું ઉત્પાદન પણ સારું એવું વધારે, જે ડાયરેક્ટ તમે શીડથી વાવો એના કરતાં ધરવાડિયાથી જો તૈયાર કરી અને જો વાવેતર કરવામાં આવે તો એની અંદર ચોક્કસથી તમને ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે. અને એની અંદર આ રીતે જો તમે વાવણી કરવામાં આવે તો એમાં જેમ જેમ ચક્કર કાપતા થાય, જેમ જેમ ચક્કર થોડા ઘણા તમારા પાકી જાય એને જો કાપણી કરવામાં આવે અને જો રીલા રાખી અને સાયડાની અંદર સૂકવવામાં આવે તો એની એકદમ ગુણવત્તા બહુ ઊંચી ક્વોલિટીનું તમારું વરિયાળી રહે છે તો એનો ભાવ પણ તમને બજાર ભાવ પણ સારું મળશે અને ઉત્પાદન તમે 1 વીણી 2 વીણી 4 વીણી 5 5 6 વીણી કરવામાં આવે તો એમ તમારું ઉત્પાદન વધારે મળશે. અને તમે માર્કેટમાં જોશો તો વરિયાળીના 20 કિલોગ્રામના ભાવ 1500 થી 8000નો ભાવ હોય છે. આટલું બધું વેરિએશન કેમ હોય છે? તો જેની જે વરિયાળીની ગુણવત્તા વધારે, લીલો રંગ હોય, જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય, કાપણી કરી હોય તો એનો ભાવ વધુ આવતો હોય છે. માટે ખેડૂતોએ આ રીતે બહુ ખાસી કાળજી રાખવા માટેની હું ખેડૂત મિત્રોને આગ્રહ કરું, ભલામણ કરું છું.
1: બિલકુલ. તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને ચોમાસું વરિયાળીના પાકમાં તરુવાડિયાના ઉછેર વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો હાય, નમસ્કાર. આપ સુન રહે હૈ રેડિયો પાલનપુર પર એક ગધે કી આત્મકથા. આજ ફિર સે હમ લેકર આયે હૈ અગલી બાત જહાં પે ખત્મ હુઈ થી ઉસસે આગે કી બાત. યે જો આત્મકથા હૈ વો લિખી હૈ કૃષ્ણચંદ્ર જી ને. તો શરૂ કરતે હૈ આગે. ચપરાસી કા સંકેત પાતે હી મેં કમરે કે ભીતર ચલા ગયા ઓર જોર સે ગુડ મોર્નિંગ ઝાડ દી. મુજે ભય થા કે યદિ હિન્દુસ્તાની ભાષામાં બાત કી તો બિલકુલ ગધા સમજા જાઉંગા. દિલ્હી કે દફતરો કે સંક્ષિપ્ત અનુભવ સે મેં જાન ગયા થા કે અંગ્રેજો કે ચલે જાને કી બાદ ભી યહાં અંગ્રેજી ભાષા કા રાજ્ય હૈ. આપ જબ તક ઉર્દૂ યા હિન્દી મેં બાતચીત કરતે રહેંગે દફતરી લોગ ધ્યાન નહીં દેંગે, લેકિન જો હી અંગ્રેજી મેં દાંત દિખાયેંગે ત્યો હી પલટ કર આપકી બાત સુનેંગે. જૈસે આપ સીધે ઉનકે નનિહાલ સે ચલે આ રહે હો ઓર બાત સુનતે સમય એસે મોહિની મુસ્કુરાહટ ઉનકે ચહેરે પર હોગી જૈસે કામ આપકો નહીં ઉન્હી આપસે હૈ. ચેરમેન સાહેબ કા રંગ સાવલા, કદનાટા ઓર ચહેરા બડા ગંભીર થા. ઉનકી આંખો સે એસી ચાલાકી ઓર દૂરદર્શિતા ટપક રહી થી જો કમ સે કમ 5-6 ઇલેક્શન લડને કે બાદ હી આંખો મેં આ સકતી હૈ. આદમી બડે ઘાવ થે, ઇસીલિયે એક ગધે કો કમરે મેં આતે દેખ કર કેવલ ક્ષણ ભર કે લિયે ચોંકે, ફિર તુરંત સંભલ ગયે ઓર ઇસ પ્રકાર બાતચીત કરને લગે. જૈસે આયુ ભર અંગ્રેજી બોલને વાલી ગધો હી સે ઉન્હેં કામ પડતા રહા હો. તશરીફ રખીએ, ઉન્હોને મુસ્કુરા કર કહા. મેને કહા અગર મેં તશરીફ રખૂંગા તો આપકી યહ આરામ કુર્સી ટૂટ જાયેગી, ઇસલિયે ખડા હી રહૂંગા. ચેરમેન સાહેબ મુસ્કુરાએ ક્યોંકિ મેને ઠીક બાત કહી થી. ક્ષણ ભર કે બાદ ફિર બોલે આપકો યહ સ્વાંગ ભરને કી ક્યા જરૂરત થી, આપ સીધે સાધે કપડો મેં ભી તો મેરે પાસ આ સકતે થે. મેને કહા હુઝૂર યહ સ્વાંગ નહીં વાસ્તવિકતા હૈ. ખેર અપના અપના શોખ હૈ, ચેરમેન ને કિંચિત

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર।

0: એની ઇન્ટેલિજન્સ જેની પ્રકૃતિ જ આર્ટિફિશિયલ છે એની આવડત હોવાનું અભિમાન, પણ જે ઇન્ટેલિજન્સ રિયલ છે અને નામશેષ થઈ રહી છે એનું અપમાન. આવા કેવા સુપર હ્યુમન બની રહ્યા છીએ આપણે? અમારા અયાનને તો 10મા ધોરણથી પાયથોન આવડી ગયું છે. બોલો, ત્રિશા હજુ 3જા ધોરણમાં છે, પણ એનું લોજિકલ રીઝનિંગ તમે જુઓ તો. અમારા મોનિલને 6ઠામાં એનિમેશન આવી ગયું છે, ફટાફટ એનિમેશન બનાવે, આ પેલું કાર્ટૂન કહીએ ને આપણે, એ. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એઆઈ લિટરેસીને મુખ્ય અભ્યાસક્રમનો ભાગ બનાવવાનું ભગીરથ કામ શરૂ થઈ ગયું છે, લાગુ પણ થવા લાગ્યું છે, પરંતુ એટલી જ ઉતાવળ અને તીવ્રતા સાથે બાકી બધી જ ઇન્ટેલિજન્સ બરબાદ થઈ રહી છે. કઈ કઈ? એમ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બાળક પાયથોનમાં એક્સપર્ટ છે, પણ ઘરે આવેલા મહેમાનને પીવાના પાણીનો પ્યાલો પૂછવાનું, શિષ્ટાચાર કરવાનું ઇન્ટેલિજન્સ છે. સોશિયલ ઇન્ટેલિજન્સ. છોકરી લોજિકલ રીઝનિંગમાં ખાટું છે, પણ ઉંમર અને પદમાં મોટાને સંબોધન આપ અથવા તમેથી થાય એ ઇન્ટેલિજન્સ છે. પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ. ફટાફટ એનિમેશન બનાવનારા છોકરાને ઘરમાં પડે અને વાગે તો રસોડામાંથી એ શું લગાવાય જેનાથી તરત ફાયદો થાય એ ઇન્ટેલિજન્સ છે. આવું તો ઘણું બધું છે, પણ માનવ સહજ સ્વભાવ છે કે આપણને જેનું આકર્ષણ હોય એના વિશે વધારે ખબર હોય અને જે જરૂરી હોય એની ઓછી. મારો એક બહુ સરળ પ્રશ્ન છે કે એક સમાજ તરીકે જો આપણા માટે એઆઈનું ભણતર એક કમ્પલ્શન છે, તો ગણતરની સમજણ એ ઓપ્શનલ કેમ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પુત્રના લક્ષણ પાણામાં, વહુના લક્ષણ બાણામાં. તમારે ને મારે ભેગા મળીને એક નવી કહેવત પોપ્યુલર કરવાની છે, પુસ્તકના લક્ષણ મુખપૃષ્ઠમાં. હા હા, આઈ નો, નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. પણ આ કહેવત આપનાર અંગ્રેજ સમાજે પોતે તો એ કદી ફોલો કરી નથી. બતાવ. જો, વિશ્વની સૌથી વધારે વેચાયેલી નોવેલ્સમાંની એક હેરી પોટર સિરીઝની બુકના આ કવર આટલા સુંદર બનાવવાની શું જરૂર હતી? જો બુકને કવરથી જજ ન કરવાની હોય તો ખાલી હેરી પોટર રિટન બાય જેકે રોલિંગ એટલું લખી નાખ્યું હોત તો ચાલત ને? કદી વિચાર્યું છે કેમ અમુક બુકના કવર્સ આમ ચોક્કસ એટ્રેક્ટિવ કલર્સ, ફોન્ટ્સ અને કેરેક્ટર્સથી બનેલા હોય છે? હું તમને અહીંયા જ પૂછું કે તમારી પાસે વિકલ્પ છે આ બંનેમાંથી કોઈ એક ચોપડી વાંચવાનું, તમે કઈ પસંદ કરશો? મોસ્ટલી તમે આ જ પસંદ કરશો, પણ આ પસંદગી તમારી છે. જી ના, એની પાછળ તર્ક હોય છે, મનોવિજ્ઞાન હોય છે, મહેનત હોય છે. 50-100 હજાર પાનાની બુકનું માત્ર એક પેજનું એવું આર્ટવર્ક બનાવવું કે એ હજારો ચોપડીઓની વચ્ચે અલગ તરી આવે, આકર્ષક લાગે, એના માટે એના રંગ

0: ચિત્ર અક્ષર બધા પર કામ કરનારા લોકો હોય છે. હજુ તમે અમુક જૂની ચોપડીઓ જોશો ને તો એમાં જે ફ્રન્ટ આર્ટવર્ક જેણે બનાવ્યું હોય એની સિગ્નેચર નીચે ક્યાંક ને ક્યાંક હોય છે, જેમ કે આની અંદર છે. પણ તમામ સારી વસ્તુઓની જેમ આમાં પણ એઆઈ ઘૂસી ચૂક્યું છે. અને એટલા માટે તમે હવે નોંધજો કે બુકસ્ટોરમાં તમને ઓલમોસ્ટ દરેક બુકના ફ્રન્ટ સરખા જેવા લાગશે. પહેલાં જે દરેક બુકની અલગ ફીલ આવતી હતી એ ઓછી થવા લાગી છે. ઓબ્વિયસલી કોઈ પણ બુકની લાયકાત એના કવરથી નક્કી ન થવી જોઈએ, પણ જો કવર પર કામ થયેલું દેખાતું હોય તો એ નોંધવું પણ જોઈએ અને બિરદાવવું પણ જોઈએ. તમારું છે કોઈ આવું ફેવરેટ બુક ફ્રન્ટ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પ્રદેશ મૂળના એક ફિલ્મ મેકરને એક ગુજરાતી સંગીતકારે જ્યારે એવા ગીતની રચના સમજાવી હશે જેમાં પંજાબી હરિયાણવી ફોક ટચ હોય, થોડું સિતાર હોય, થોડું બેઝ ગિટાર હોય અને ભરેલું ભરેલું કોરસ હોય, ત્યારે કેવી મજા આવી હશે. સોંગ્સનું ટાઈમ કેપ્સ્યુલ કલેક્શન પાર્ટ 9. વાત છે વર્ષ 2008ની આસપાસની. ફેસબુક ઓરકુટવાળી જનરેશન હતી, એમટીવી કલ્ચર વધી રહ્યું હતું, ગ્લોબલ મ્યુઝિક પ્રત્યેની અવેરનેસ વધી રહી હતી. એવામાં એક ફિલ્મ આવી દેવ ડી. અનુરાગ કશ્યપ કશુંક નવું શોધી રહ્યા હતા અને એમને મળ્યા અમિત ત્રિવેદીજી. એક સમયે હિન્દી ગુજરાતી નાટકોના સંગીત આપનારા, મોટી મોટી બ્રાન્ડ્સની જિંગલ્સ બનાવનારા, ટીવી શોઝ માટે બેકગ્રાઉન્ડ સ્કોર અને લાઈવ ઓર્કેસ્ટ્રેશન કરી ચૂકેલા અમિત ભારતીય સિનેમાના

સંગીતની ધારા બદલવા માટે તૈયાર હતા. દેવડી ખાલી આલ્બમ નહોતું, આપણી સંગીતની દુનિયાની ક્રાંતિ હતી. આમ જોવા જઈએ તો આખું આલ્બમ યુનિક છે, પણ મારો પ્રિય ટ્રેક છે શૈલેન્દ્ર સિંહ સોઢી ઉર્ફે શૈલી દ્વારા લિખિત, અમિત ત્રિવેદી દ્વારા નિર્મિત અને તોચી રૈના દ્વારા ગાવામાં આવેલો ઓ પરદેશી. લાગે મીઠા મીઠા ચડે આ બુખાર, ઇશક મુશક ન છુપે બાવડે યાર, દિલ કી તખ્તી પે નામ લિખા તેરા ગહરા, કાતિલ લાખો પે ઝુલ્ફ કા સજે હૈ પહેરા, હુઆ પરદેસી, હુઆ પરદેસી.

ખાલી 2 કે 3 ડેટમાં તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ વ્યક્તિ મેરેજને લાયક છે કે નહીં? ડેટ પર તો કોઈ પણ કંઈ પણ બોલે, અવગણના ન કરી શકાય એવો આ ડર. ખાસ કરીને અરેન્જ મેરેજની પ્રોસેસમાંથી પસાર થનારા છોકરા છોકરીઓ વધારે ફેસ કરતા હોય છે. ડેટિંગનો એક પ્રકાર છે, એક ચોક્કસ ટાઈપ છે, જે તમારું આ જજમેન્ટ સાવ ઇઝી કરી નાખશે. એને કુકિંગ ડેટ કહે છે. તમે બધા કંઈ પણ,

0: એવું કહો એ પહેલાં જણાવી દઉં કે આ મેં ઉપજાવી કાઢેલો કન્સેપ્ટ નથી, ઓલરેડી બહુ પોપ્યુલર છે. અને માત્ર મેરિડ અથવા કમિટેડ કપલ્સ જ આ રીતે ડેટ કરી શકે એવું જરૂરી નથી. ઇટ્સ અ ડેટ, એકબીજાને જાણવા માટેની તમારી મુલાકાત છે. તમે કોઈ પણ કુકિંગ ક્લાસમાં તમારું સેશન બુક કરી શકો છો. ઇટ્સ ઓલ અબાઉટ કુકિંગ સમથિંગ ટુગેધર. હવે તમે પૂછશો ફાયદો શું, તો તમે પહેલાં તો જેવી આ વાત કરશો ને એટલે સામેવાળી વ્યક્તિના જવાબ પરથી તમને ખબર પડી જશે કે ભવિષ્યમાં તમારા ઘરમાં રસોઈ બનશે કે સ્વિગી ઝોમેટો થશે. બીજું, વાતો કરવા અને ભેગા મળીને કામ કરવામાં તફાવત છે. તો ધારો કે તમે બંને કિચન પ્લેટફોર્મ સુધી પહોંચી ગયા તો તમને બંનેને ખબર પડશે કે કોણ લીડ લેવા તૈયાર છે અને કોણ ઈગો મૂકીને લીડ થવા તૈયાર છે. છોકરીને ખબર પડશે કે છોકરાને રસોઈ નથી આવડતી પણ બટાકાની છાલ ઉતારતા આવડે છે. છોકરાને ખબર પડશે કે છોકરીને તાવેતા અને ચમચા વચ્ચેનું અને તપેલી અને વાડકી વચ્ચેનું અંતર ખબર પડે છે. છોકરાને ખબર પડશે કે છોકરીને રસોઈ તો આવડે છે પણ પ્રમાણ ભાન છે કે નહીં. છોકરીને ખબર પડશે કે છોકરાને કમસે કમ વાસણ ધોઈને મૂકતા આવડે છે કે નહીં. અને આ બધું બંનેને ખબર હોવી જરૂરી છે. હા, ઇટ્સ નોટ જેન્ડર સ્પેસિફિક થિંગ. આ એક કુકિંગ ડેટ તમારી 500,000ની કોફી પીઝાવાળી અનેક ડેટ કરતાં વધારે જલ્દી અને સાચું જજમેન્ટ આપશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હું અને તમે એક એવી કરન્સીના માલિક છીએ જે કેશ, ક્રિપ્ટો, રિયલ એસ્ટેટ અને સોના ચાંદી કરતાં પણ વધારે કિંમતી છે. તમને શું લાગે છે કે આપણે આ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લઈએ ત્યારે એની પ્રાઇસ પે કરતા હોઈએ છીએ? અથવા કોઈ ઇન્ટરનેટ પેક પ્રોવાઈડર છે, એની પાસેથી પેક લઈએ ત્યારે એની કિંમત ચૂકવતા હોઈએ છીએ? એની પહેલા જ આપણે એની કિંમત ચૂકવી દઈએ છીએ. જે આપણા કાને એ વાત પડી ને કે ફલાણી ફિલ્મ, શો અથવા સિરીઝ તો મસ્ટ વોચ છે, એ તો જોવી જ પડે, અને કાં તો તમારે ક્રિકેટના ક સાથે પણ લેવા દેવા ના હોય, પણ તમે એટલી બધી વાર જાહેરાત જોઈ હોય કે તમે નક્કી કરો કે આજે સાંજે મેચ જોઈએ ને, શું ખાટું મોડું થઈ જવાનું છે? તમારી કઈ કરન્સી તમે વાપરી ખબર પડી? તમારું અટેન્શન. તમે સાંભળ્યું પણ હશે કે હ્યુમન અટેન્શન સ્પેન ઘટી રહ્યો છે. કારણ ખબર છે? તમારા અટેન્શન ઉપર સારી ખરાબ અનેક ઇન્ડસ્ટ્રીઝ સાચા ખોટા હેતુ સાથે નભી રહી છે. હવે આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ બંધ કરવી તો આપણા હાથમાં છે નહીં, પણ મારું ધ્યાન હું ક્યાં, કેટલું અને કેવી રીતે વાપરીશ એનો અંતિમ નિર્ણય મારા હાથમાં રહેશે. યોર અટેન્શન ઇઝ યોર કરન્સી. અને હા, જો તમારા અટેન્શનના પાવરને લઈને તમને જો શંકા હોય તો જણાવી દઉં, દુનિયામાં દેશોએ યુદ્ધ કરાવી દીધેલાના દાખલા છે, ખોટું અટેન્શન ઊભું કરવા માટે અને અટેન્શન ડાયવર્ટ કરવા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સુંદરતા. કોઈ પણ છોકરી અથવા છોકરાની સુંદરતાથી અંજાઈ જતા પહેલા આ ચાર તર્ક, આ ચાર રિયાલિટી ચેક કરી લો. સૌથી પહેલું, એનું કુળ, એના ડીએનએ જીન્સ કોણ છે, એનો વંશવેલો કોણ છે. બીજું, એ કેવા વાતાવરણમાં રહે છે, ભૌગોલિક રીતે અથવા એ કેવી પરિસ્થિતિમાં રહે છે. ત્રીજું, એનું કાર્ય શું છે, એ અર્થ ઉપાર્જન માટે કયા ધંધા, રોજગાર, વ્યવસાય, નોકરી સાથે સંકળાયેલી વ્યક્તિ છે. અને ચોથું,

તમને યાદ છે જ્યારે તમે નાના હતા તો સ્કૂલના 1 થી 5 ધોરણના શિક્ષક અલગ હતા, પછી માધ્યમિકના અલગ હોય, ઉચ્ચતર માધ્યમિકના અલગ હોય. એટલે પહેલા ધોરણમાં ભણાવતા શિક્ષકને એવું નહોતું કે 5મા ધોરણનું ભણાવતા નહોતું આવડતું, કે પછી હાયર સેકન્ડરીના જે પણ શિક્ષક હોય એવું નહોતું કે એમને પહેલા ધોરણનું ના આવડતું હોય. પણ જે ઉંમરે જે ધોરણમાં જે વિદ્યાર્થી હોય એને એ સિલેબસ ભણાવવામાં આવતો હતો. Because probably I guess after understanding the capacity of the mind and the age and everything, it was decided કે એ સમયે એ જે મગજની એ બાળકની એટલી ક્ષમતા હશે એ વસ્તુ સમજવાની અથવા ગ્રહણ કરવાની. ઇન્સ્ટાગ્રામ એક એવો ગુરુ છે જેની પાસે સમગ્ર દુનિયાનું જ્ઞાન છે, પણ તકલીફ એ છે કે એ અત્યારે એ તમામ વ્યક્તિઓને જ્ઞાન આપી રહ્યું છે દરેક પ્રકારનું, ચાહે એ સમયવાળી વ્યક્તિની પાત્રતા હોય કે ન હોય અથવા એને જરૂરિયાત હોય કે ન હોય. અને એને કારણે

0: ઘણા લોકોને ખબર નથી પડતી કે આટલા બધા નોલેજનું કે આટલી બધી વાતોનું કરવાનું શું. વોટ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે બિફોર ઓપનિંગ ધ ઇન્સ્ટાગ્રામ જસ્ટ નો યોર મોટિવ, નહીતર માયા નગરી છે સાહેબ. સ્ક્રોલિંગ કર્યા કરશો અને ફોન મૂક્યા પછી તમને યાદ પણ નહીં હોય કે તમે ફોન ખોલ્યો તો શેના માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છેલ્લા કેટલાક સમયથી એક ઇન્ટરેસ્ટિંગ આર્ટ ફોર્મ પોપ્યુલર થયું છે, ધેટ ઇઝ સ્ટેન્ડઅપ કોમેડી. બટ ઇફ યુ રિયલાઇઝ દેટ ઓલ ધ સ્ટેન્ડઅપ કોમેડિયન્સ આર નથિંગ બટ જસ્ટ ગ્રેટ સ્ટોરી ટેલર્સ, રાઈટ? તમને યાદ છે તમારા જીવનના પહેલા સ્ટોરી ટેલર કોણ હતા? આપણા દાદા દાદી, નાના નાની, આપણા મા બાપ. શબ્દોના માધ્યમથી તમને એક બીજી દુનિયામાં પણ લઈ જઈ શકાય છે આ વાતનો અહેસાસ.

0: ખાસ કરાવનાર જો કોઈ વ્યક્તિઓ હતી તો એ આ લોકો છે. એમનો ખોળો અને કાંતો સામેની ભોંય એ સ્ટેજ અને પલાઠી વાળીને બેસેલા આપણે બધા પ્રેક્ષકો. યુનો આજની તારીખમાં પણ આપણી આસપાસ સ્ટોરી ટેલર્સ છે. એ તમારા કલીગ હોઈ શકે, તમારા ફ્રેન્ડ હોઈ શકે, તમારી ઓફિસનો સિક્યોરિટી ગાર્ડ હોઈ શકે, તમારો કઝિન હોઈ શકે. એની પર્સન યુ નો કેન બી અ રિયલી ગ્રેટ સ્ટોરી ટેલર. એ લોકો એટલું સુંદર વર્ણન કરી શકે એમ છે કે તમને જાણે એ તમારી સામે ભજવાઈ રહ્યું હોય એવું દેખાય. જો આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો એમની સાથે સમય વધારે પસાર કરો, એમને સાંભળો, એમને જુઓ, એમને માણો. આ તો છે જ જેના દ્વારા આપણે વાત કરી રહ્યા છીએ, પણ લાઈવ એ છેવટે લાઈવ છે. અને જો તમારી આસપાસ, જો તમે ભાગ્યશાળી છો કે તમારી આસપાસ હજુ પણ વડીલો છે જે તમને કહી શકે એમ છે, તો એમના મોઢે એ કિસ્સા, એ વાર્તાઓ સાંભળો, ખૂબ મજા આવશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાસે બેઠેલાના દુઃખ ના દીઠા, પોતાના શબ્દોને રાખ્યા કાનથી હેઠા, પણ કોકના વર્ચ્યુઅલ ઘા પર મારું હું ડિજિટલ ફૂંક, એવા તો કેવા આપણે મૂર્ખ. ફૂંક, ધુમાડો.

0: કચરો એઠવાડ, નકરો દેકારો અને નર્યો ઘોંઘાટ. મારા ઘર, ગાડી અને ઓફિસ સિવાય આખી દુનિયામાં કરતો હું ભરપૂર. એવા તો કેવા આપણે મૂર્ખ. જેટલા પૈસામાં બની શકે નાનકડો બગીચો પોતાનો, એનાથી બમણા ખર્ચી ગ્રીન વાઇબ્સ વાળી કેફે હોટલમાં જતો હું. પારકા પૈસાની લીલોતરી લાગે મને અદ્ભુત. એવા તો કેવા આપણે મૂર્ખ. ન બેઠો કદી પરમેશ્વર પાસે, ન આવડે શ્લોક પ્રાર્થના મને. કરું હું ક્યારેક ક્યારેક ક્લબિંગ ભજનનું અચૂક. એવા તો કેવા આપણે મૂર્ખ. દેશભક્તિની વાત એક્સ્ટ્રીમ લાગે, દરેક ગંભીર ઇશ્યુ મીમ લાગે. ફોન, ફેશન અને ફંડ પર પૂરું મારું સુખ. એવા તો કેવા આપણે મૂર્ખ. આ રીતે ન થાય ઓરા ક્લિન્ઝિંગ, આ રીતે ન થાય સોલ હિલિંગ. ચૂકવવું પડશે આપણે આ સૃષ્ટિને સન્માનનું શુલ્ક. નહીતર પૂછી બેસશો તમે પણ એક સમયે પોતાને, એવા તો કેવા આપણે મૂર્ખ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

पनघट पे छेड़ गयो नंदलाल ए रस कवि रघुनाथ ब्रह्मभट्ट लखेलू अने पाछळ थी फिल्म नी अंदर नौशादे ए गीत नी उठांतरी करीने सिद्धू एनु फिल्मांकन करेलू पछी ए विवाद थयेलो अने कोर्ट सुधी ए मामलो पहोंचेलो ए एक गीत ना रचयिता ए कवि रसना रस कवि रघुनाथ ब्रह्मभट्ट આ ગીતના લખાણ પાછળ એવી ઘટના છે કે એક કવિ જ્યારે નડિયાદમાં રહેતા હતા ત્યારે ખૂબ તાવ આવતો હતો અને એવામાં એક ગાડી આવીને ઊભી રહી અને ગાડીમાંથી નૈતિક નાટક કંપનીના મેનેજર છગનસિંહ રાઠોડ આવીને ઉતર્યા અને એમણે કહ્યું કે રસ કવિ કંપની હવે ખાડામાં જઈ રહી છે કલાકારોને પગાર આપવા પૈસા નથી ખવડાવવા પૈસા નથી કદાચ શેઠ હવે આ છેલ્લું એક નાટક કરવા માંગે છે અને એ મણિલાલ પાગલનું લિખિત હંસાકુમારી નાટક કરવા માંગે છે અને શેઠ ઈચ્છે છે કે બધા જ ગીતો તમે લખો આ ગાડી મોકલી છે તમે મારી સાથે અમદાવાદ ચાલો પણ એમને પુષ્કળ તાવ હતો એટલે જઈ શકે એમ નહોતા એટલે એમણે કહ્યું સ્ક્રિપ્ટ આપો એમણે સ્ક્રિપ્ટ આપી અને તરત જ પથારીમાં બેઠા બેઠા એમણે આ ગીત લખી નાખ્યું સાહેબો મારો ગુલાબનો છો અને મોહન જુનિયર અને ભોગીલાલ માસ્ટર આ બંને કલાકારોની સાથે મીનાક્ષી નામની ભરતપુરની એક જાટ અભિનેત્રી એમાં અભિનય કરતી હતી એ અભિનય વખતે

Bobby.

શિક્ષક તરીકે કામ કરતા હતા એમને એમ લાગ્યું કે નાટકમાં કમાવાનું બહુ છે એટલે શિક્ષકની નોકરી છોડીને એમણે નાટકની કંપની શરૂ કરી એક ગામમાં એ નાટક કરવા ગયા એટલે એમણે મંડપ બંડપ બધું બાંધી દીધું પછી કરિયાણા વાળો જે વાણિયો હતો એનો સંપર્ક કર્યો ભાઈ હું આ ગામમાં નાટક કરવા આવ્યો છું તું મને કરિયાણું ઉધાર આલીશ જે દાડા નાટક પૂરું કરીને જઈશ એ દાડા તો બિલ ચૂકવી દઈશ એટલે પેલો કે સાહેબ આ ગામમાં એકે નાટક જોવા જ કોઈ નહીં આવતું હું એકલો જ રસિયો છું બાકી ચાર જણા તમારા પહેલા કે આ મંડપના થાંભલા બધું મૂકીને ગયો છે અડાણે હજુ લેવા નહીં આવ્યો ના ના કે મારું નાટક જોવા તો આવશે એટલે ત્રણ દાડા પ્રયોગ કર્યો પણ કોઈ નાટક જોવા આવ્યું નહીં એટલે ચોથા દાડા કે ભાઈ મારી પાસે પૈસા તો નહીં ચૂકવવાના તો તું મારો સામાન રાખ તો કે આ બધું ખવડાયું ચાર દાડા તમે મારા તરફથી સમજો પણ આ ત્રણ જણનો સામાન પડ્યો એ તમે અંગાથે લઈ જાઓ કે મારે મૂકવો કયો કે તો આ ઘટના હતી અને બીજી એક ઘટના એવી હતી કે એ વખત સમયે નાટકના રસિકો કેટલા પાગલ હતા 1915માં ખીમજી ભટ્ટનું એક નાટક આવ્યું સતી પદ્મિની અમદાવાદ અને અમદાવાદના શેઠ અબ્દુલ હુસૈન પિત્તળવાળા એ નાટક જોવા ગયા નાટક હાઉસફુલ હતું એણે કીધું તાર ડબલ પૈસા લેવા ડબલ પૈસા લેવા મને નાટક જોવા દે શેઠે અટી ગયો કે ના ટિકિટ બિકિટ નહીં કે ક્યાં જતા રહો એટલે આ પિત્તળવાળાને મગજ છટક્યું નાટક પતી ગયું અને સવારે જેમ પેલા ગોવિંદાના બધા શિક્ષકો ઉઠાવીને એસએસ વાળા લઈ ગયા એમ નાટકના જેટલા જ કલાકારો હતા બધા ઉઠાઈ લઈ ગયા પોતે નાટકની કંપની બીજા દાડે ચાલુ કરી ગુજરાતી નાટકોમાં પણ ગઝલને પણ સ્થાન અપાતું 1924માં

कौन जिंदा नाटक आ रहे अने कंपनी ना मालिक चंदू भाई आ नाटक ना निर्माण माटे नाना कोतरी खुली जेटला पैसा था इतला था पर आ नाटक अद्भुत करे अने मुंजनी भूमिका माटे पेशावर थी छ फूट ऊंचो युवान अशरफ खान मास्टर अशरफ खान जे वक्त दिलीप कुमार कहवातो रंगभूमि नो दिलीप कुमार एने लई आव्या अने अशरफ खाने जे पेलो सोल सोल वार मुंजना हाथे पराजय थईने छेल्ली वार जे जीते छे सत्तरमी वार तैलप અને એને સજા કરવામાં આવે છે પેલા હાથીના નીચે કચડી નાખવાની અને અશરફ ખાન એ જે અદ્ભુત અભિનય કરતા હતા ત્યારે આ ગીત મૂકવામાં આવેલું પ્રેક્ષકો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા એમનો અભિનય અને ગાયકી જોઈને એ પોતે ઉર્દુના ઉર્દુ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત પણ એટલું અદ્ભુત બોલતા કે વહેલી સવારે 5 વાગે ઉઠીને હંમેશા જુદા જુદા રાગોની અંદર એ સંસ્કૃત સ્તોત્રોનો મહાવરો કરતા હતા એવા અદ્ભુત કલાકાર હતા અને અશરફ ખાનની સાથે મૃણાલવતીના પાત્રમાં રતિલાલ પટેલ હતા અને ગૌતમના પાત્રમાં આપણા વડગામના છગન રોમિયો હતા છગન રોમિયોનું જ્યારે સન્માન કરવામાં આવ્યું ત્યારે સુરતમાં હાથી પર બેસાડીને એમનું સન્માન કર્યું સવારી કાઢવામાં આવી અને એ જે ગઝલ હતી એ હતી એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી અહીં બહુ સરસ જીવનનું સત્ય રજૂ કર્યું છે ત્રણ સ્ત્રેંજાની ગઝલ છે પણ જીવનનું જે ચક્ર છે સતત ચાલ્યા કરે છે કોઈની સ્થિતિ ક્યારે એક સરખી રહેતી નથી ક્યારેક સુખ કાં તો દુઃખ સુખમાં છકી નહીં જવું અને દુઃખમાં

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું અર્જુ પ્રિયંકા. ગુજરાત, ગુજરાત એટલે રંગ રંગીલા લોકોનો રાજ્ય, ગુજરાત એટલે ખાવા પીવાના શોખીન લોકો. ગુજરાતીઓ કેવા હોય? તો કે ગુજરાતીઓ એવા હોય કે જેમને બોલવાનો શોખ હોય, ખાવાનો શોખ હોય, નાચવાનો શોખ હોય, લખવાનો શોખ હોય. વેપારી ગણાતી આ ગુજરાતી પ્રજા એ જેટલી મહેનતશીલ અને ખંતશીલ છે ને, એટલી જ એ વાંચન કળા અને સાહિત્યમાં પણ એટલી જ આગળ છે. ગુજરાત એ એવું રાજ્ય છે કે જે આખા દેશની અંદર પોતાની એક અલગ જ અદ્ભુત છાપ ઊભી કરે છે. અને આપણા ગુજરાતમાં એવા ઘણા મહાવીર થઈ ગયા છે કે જેમણે ગુજરાતને દેશ વિદેશો સુધી પોતાની અસ્મિતા સાથે પહોંચાડ્યું છે. આજે આપણે ગુજરાતના એવા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે વાત કરવાના છીએ કે જે ગુજરાત માટે કદી નહીં ભૂલાય, જેમના લીધે આજે ગુજરાત એ વિદેશોની અંદર પણ બહુ પ્રખ્યાત બન્યું છે. તો આપણે આ વખતે વાત કરવાના છીએ અવિસ્મરણીય ગુજરાતીઓ, એવા ગુજરાતીઓ કે જે આપણા ગુજરાત માટે બહુ મહત્વના છે. આ વાત હું તમને જે પુસ્તકમાંથી કરવાની છું, એક પુસ્તક લખ્યું છે જીતેન્દ્ર પટેલે, જે પાર્શ્વ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આપણે ગુજરાતના એવા ગુજરાત

વ્યક્તિઓ વિશે વાત કરવાના છીએ કે જેમની અસ્મિતા અને જેમની મહાનતા એ આજે પણ વર્ષો પછી પણ એવી જ અકબંધ છે. તો ચાલો શરૂઆત કરીએ અવિસ્મરણીય ગુજરાતીઓની. તમારી માટે આ નાનકડા વિરામ બાદ લઈને આવું છું અસ્થાયી ઠાકરની વાત. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

હતા શ્રોતા મિત્રો અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે. અને આ અવિસ્મરણીય ગુજરાતીઓમાં સૌ પ્રથમ છે અસાઈ ઠાકર, જે 14મી સદીમાં થઈ ગયા. આપણે ત્યાં નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદ્યકવિ માનવામાં આવે છે, પરંતુ અસાઈ ઠાકર એ નરસિંહ મહેતાના 200 વર્ષ પૂર્વ થઈ ગયેલા. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં તેમનું અનન્ય યોગદાન રહેલું છે.

એ સાથે પણ તેમનું નામ એ અભિન્નપણે જોડાયેલું છે. આ અસાઈ ઠાકર કોણ હતા? આજથી 700 વર્ષ પૂર્વે થઈ ગયેલા આ કવિ અને કલાકાર વિશે પૂરતી માહિતી અત્યારે ઉપલબ્ધ નથી, પરંતુ એક કવિતામાં તેમનો સંક્ષિપ્ત ઇતિહાસ મળી આવે છે. અસાઈ ઠાકર વિશે કહેવામાં આવે છે, ઠાકર શાખે યજુર્વેદી ઔદિત્ય સુધપુર નગર નિવાસ બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્રના અસાઈ ભૂમા પ્રખ્યાત ઊંઝા ગામે પટેલ હેમાણાની પુત્રી ગંગા ગુણવંત શિવળ રક્ષવા સા સભામાં ભેળા જમીએ રાખ્યો રંગ જમતા એ ઠાકરથી ઉપજી નાયક તરગાળની જ્ઞાત 307 ભવાઈ વેશો રચી આરાધ્ય અંબામાત. આ કવિતા ઉપરાંત લોકજીભે અસાઈની કથા કહેવાતી આવી છે. કઈ છે આ કથા જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સદીમાં સિદ્ધપુર નગરમાં રાજારામ ઠાકર નામના એક યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ વસતા હતા. ગીત વાદ્યથી એક કથા કહેતા હોવાથી આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. તેમનો પુત્ર અસાઈદ પણ કથાકાર અને કવિ હતો. આ સમય ગુજરાતમાં મુસલમાનોનું શાસન હતું. પાટણ રાજા કરણ ઘેલાને હરાવીને અલાઉદ્દીન ખિલજી થોડા સમય પહેલા જ ગુજરાતમાં દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો હતો. તેને જહાનરોજ નામનો એક સરદાર હતો. તે દિલ્હીથી ગુજરાત આવ્યો હતો. કોઈ જહુજહરિયાત તેની સમક્ષ ઊંચાના હેમાળા પટેલની પુત્રી ગંગાના રૂપના વખાણ કર્યા એટલે તે ઊંચા ગામના પાદરે પડાવ નાખ્યો. તે સમયે આવું ઘણું થતું. એ વખતે આવું બહુ થતું. સુલતાન ખૂબ જ વ્યભિચારી હોય તો સરદારોનો તો પૂછવું જ શું. સરદાર જહાનરોજે તેના સૈનિકોને આદેશ કર્યો કે હેમાળા પટેલની પુત્રીને આપણી છાવણીમાં હાજર કરો. તેના આદેશ મુજબ સૈનિકોએ બળજબરીપૂર્વક ગંગાને જહાનરોજની છાવણીમાં લઈ આવ્યા. હેમાળા પટેલ પર આપ તૂટી પડ્યો અને સિદ્ધપુરના રાજારામ ઠાકરને રડતા રડતા આપ વીતી કહી. શું કર્યું આ રાજારામ ઠાકરે જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેમાળા પટેલને ગુરુ શિષ્યનો સંબંધ હતો. તેમનો પુત્ર અસાઈ હેમાળા પટેલનો મિત્ર સમાન હતો. અસાઈ તે ગંગાને સરદારની છાવણીમાંથી પાછું લાવવાનું બીડું ઉપાડ્યું. અસાઈ ઉચ્ચ કક્ષાનો લોકગાયક હતો એટલે તેણે ઊંઝા જહાન રોજની છાવણીમાં જઈ ગીતો ગાઈ તેને પ્રસન્ન કરી દીધો. ખુશ થઈ ઉઠેલા જહાન રોજે અસાઈને કંઈક માંગવા કહ્યું ત્યારે અસાઈતે માંગ કરી કે ગંગાને છોડી દો. આ સાંભળી જહાન રોજ આશ્ચર્યમાં મુકાઈ ગયો. બીજું કાંઈ નહીં, કેમ આની જ માંગણી કરે છે? ગંગા મારી પુત્રી છે. આ સાંભળી સૈનિક વચ્ચેથી બોલી ઉઠ્યો, હજુર અસાઈત ખોટું બોલે છે, ગંગા એમની પુત્રી નથી. અસાઈતે સામો પ્રશ્ન કર્યો, ખોટું બોલવાનું કોઈ કારણ? જહાન રોજે કહ્યું, ગંગા તારી પુત્રી છે એની શી ખાતરી? અસાઈત મૂંઝાયો, એવી ખાતરી હું શી રીતે આપું? જહાન રોજે કહ્યું, તું ગંગા સાથે એક થાળીમાં જમે તો હું માનું કે ગંગા તારી પુત્રી છે. જહાન રોજ બરાબરની સોકઠી મારી, કારણ કે તે વખતે હિન્દુ ધર્મમાં નાત જાતના ભેદભાવના મૂળ એ બહુ ઊંડા હતા. પટેલો અને બ્રાહ્મણો એક થાળીમાં જમી શકે એવી કલ્પના જ ન થઈ શકતી. અરે, બ્રાહ્મણોમાં પણ ભિક્ષુક અને ગૃહસ્થો એવા વર્ણભેદ હતા. અસાઈતની આ હાલત કફોડી બની. શું કર્યું હશે અસાઈતે આગળ અને કેવી રીતે બચાવી ગંગાનો જીવ? જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. અસાઈતની હાલત કફોડી બની. હેમાળા પટેલની દીકરી સાથે એક થાળીમાં જમે તો નાત તેની સા દશા કરે એની તેને ખબર હતી. તેમ છતાં પોતે હેમાળા પટેલની દીકરીને બચાવવા માંગતો હતો એટલે પરિણામની પરવા કર્યા વગર ખાતરી કરવાનું સ્વીકારી લીધું. જહાન રોજ સમક્ષ ગંગા સાથે એક ભાણે જમ્યો. જહાન રોજને વિશ્વાસ બેઠો અને ગંગાને મુક્ત કરી. જે થવાનું હતું એ થઈ ગયું. પાટીદારની દીકરી સાથે ભોજનને લઈ ભ્રષ્ટ થવા બદલ સિદ્ધપુરના બ્રાહ્મણોએ અસાઈતને નાત બહાર કાઢ્યો. તેની સાથે રોટી અને બેટી વ્યવહાર બંધ કર્યો. જ્ઞાતિજનોએ તેની હેરાનગતી કરવામાં કશું બાકી ન રાખ્યું. તેના ત્રાસથી કંટાળી અસાઈત તેના ત્રણ પુત્રો માંડળ ઠાકર, જયરાજ ઠાકર, નારણ ઠાકર સાથે ઊંઝા આવીને બસ. હેમાળા પટેલ તો અસાઈતનું રૂપ ચૂકવવાની આ વેળા હતી. તેમણે અસાઈત અને તેના પુત્રોને ઊંઝામાં આદર સત્કાર આપ્યો. ત્રણેય પુત્રો માટે ઊંઝામાં ત્રણ ઘર બાંધી આપ્યા અને પોતાની જમીનમાંથી કેટલીક વીઘા જમીન આપી. તાંબાના પતરા ઉપર કડવા પાટીદારની સમસ્ત જ્ઞાતિ તરફથી વંશ પરંપરાગત અમુક હકો લખી આપ્યા. આ રીતે હેમાળા પટેલે ગુરુ રાજારામ તથા મિત્ર અસાઈતનું ઋણ ચૂકવ્યું. જે ઘરો, જમીન અને હકો અસાઈતના વંશજોને વારસામાં મળ્યા છે તેને કડવા પાટીદારો આ દિન સુધી પાળતા આવ્યા છે. બ્રાહ્મણોએ નાત બહાર કાઢ્યા હોવાથી અસાઈત કર્મકાંડ કરી શકે તેમ ન હતા એટલે તેમણે આજીવિકા માટે ભવાઈના વેશો લખવાનું શરૂ કર્યું અને પોતાના પુત્રની મદદથી ભજવવા માંડ્યા. આ ભવાઈ કેવી રીતે લખી અને આ ભવાઈ કેવી રીતે ગુજરાતમાં આટલી પ્રખ્યાત બની જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલન.

વાત કરતા હતા કે અસાઈ ઠાકરે એ હવે ભવાઈ લખવાની શરૂઆત કરી છે. ભવાઈએ ગામડાના લોકોનું નવું મનોરંજન પૂરું પાડ્યું. તેને ખૂબ આવકાર મળ્યો. ઊંઝાના 27 ઘરના બ્રાહ્મણોએ પણ અસાઈ તેને સુખ શાંતિથી ન રહેવા દીધા. તેમ છતાં અસાઈ તે બ્રાહ્મણ તત્વ ના છોડ્યું. તેમણે ત્રણેય પુત્રોને જનોઈ આપી, સાથે હેમાણા પટેલ સાથે પણ વ્યવહાર જાળવ્યો. તેમના ઊંઝાના 3 ઘરો હોવાથી નાતીલાઓ તેમને 3 ઘરાળા કહેવા લાગ્યા. તેનો કાળક્રમે અપભ્રંશ થઈ તરગાળા બન્યું. આજે તરગાળા શબ્દ ઉપેક્ષિત બની ગયો છે. કડવા પટેલની ઘણી માતાઓ પોતાના ભક્કાદાર કપડાં પહેરેલા પુત્રને તરગાળા જેવો લાગે છે એમ કહેતી હોય છે. પરંતુ એ કદાચ ખબર નહીં હોય કે તરગાળાઓ એ કડવા પટેલની દીકરીની લાજ રાખવા માટે બચાવવામાં આવેલા ઓદિજ બ્રાહ્મણમાંથી તરગાળા બનેલા છે. એક માન્યતા એવી છે કે અસહિતનું મૂળ બીજું કાંઈ ન હતું. હેમાણા પટેલે તેને આશ્રય આપ્યો એ માટે આશ્રિત તરીકે ઓળખાવા લાગ્યા અને જેનો અપભ્રંશ થઈ અને અસાઈત બની. આ વાત તમને હું જે કહું છું એ કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ ઉપર નથી. હું ખાલી આ એક લોકમાન્યતાઓ છે જે કહી રહી છું. આ માટે જો કોઈ જાતિ અથવા જ્ઞાતિને અમે કોઈ પ્રકારનો દોષારોપ પણ નથી કરતા. સત્ય જે હોય, પરંતુ કડવા પટેલોએ તરગાળાની નાતને વર્ષો સુધી નિભાવેલી. તરગાળાનું ભરણ પોષણ કરવા ઊંઝાના પટેલોએ દેશભરમાં સંદેશા લખેલા. 19મી સદીમાં ઊંઝાના પટેલોએ મધ્યપ્રદેશના પટેલોને પત્ર લખેલો. શું હતો આ પત્ર જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હતા કે ઊંઝાના પટેલોએ મધ્યપ્રદેશના પટેલોને પત્ર લખેલો. કયો છે આ પત્ર? શ્રી ગણેશાય નમઃ. શ્રી બેચરાજી સત્ય છે. સંવંત 1904. વર્ષ કાર્તિકી સુધી 5 વાર આદિત્ય એટલે કે રવિવાર ગામ ઊંઝાથી. લિખિત લક્ષ્મીદાસ, થોપણદાસ, જેકણદાસ, કુબેરદાસ અંતરે સર્વ ભાઈઓને મળીને લખી આપી છે. સર્વેને રામ રામ વાંચજો. ખૂબ લખવા કારણ છે જે નાયક વનમાળી દુવારકર મોતીરામની પ્રતિભા પાળજો. તરગાળા અમારા છે, સર્વ પંચોની છે, લેવા તથા કડવા છો. આમ બોરીસણાના પાટીદાર ઉપર આશ્રિત છે, ત્યાંના ઠાકરસીની ભલામણ છે. કંઈ વાઢ અનાજ લાગે તો સંભાળ લેજો, તે તમારામાં ભળે છે. સશ્રી સુરતની શાખે ચંદરમાની શાખે આ પત્ર લખ્યો છે તે સહી છે. પત્ર લઈને આવનારની સંભાળ રાખજો, અમારા માથા ઉપર તપાસજો. લેવા કડવા સમસ્તને લખ્યું છે, સર્વે થઈને પાળજો. શ્રી બેચરાજી સત્ય છે. વર્ષો જતા અસાઈતના વંશજોના ઘર વધતા ગયા. તેમના પુત્રના 3 ઘર હતા, પરંતુ પોત્રો અને પપુત્રો તેમના વંશજોને અનેક ઘરો થયા. 600 વર્ષમાં અમદાવાદથી પાલનપુર અને ઈડર તરફ તેમણે અસાઈતન વંશજોના 6000થી વધારે ઘરો થઈ ગયા હતા. ટોળીના ઉપર નાયક પરથી એમના કોમ નાયકના નામે પ્રસિદ્ધ બની તો ક્યાંક વ્યાસ તરીકે પણ ઓળખાયા. અસાઈતે ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક સ્વરૂપમાં ભવાઈ વેશો લખ્યા અને ભજવ્યા. આ બધા વેશો સંગીત, વાદ્ય અને નૃત્ય સ્વરૂપના હતા અને તેનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે લોક શિક્ષણનો હતો. સમાજ ક્રાંતિ આણવામાં પણ તેમના ભવાઈ વેશોએ મહત્વનું યોગદાન આપ્યું. આગળ વાત કરીશું અસાઈત ઠાકર વિશે કંઈક નવી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

અસાઈનો સૌથી વધારે પ્રસિદ્ધ ભવાઈ વેશ હંસાઉલી છે. આ એક પદ્ય વાર્તા છે જે ઈસવીસન 1371 માં લખાયેલી છે. આ રચનાનું મૂળ નામ હંસ વચ રચિત પવાડો હોવાનું પણ નોંધાયું છે. હંસાઉલી ચાર ખંડમાં કુલ 470 કડીઓમાં રચાય છે. ઉત્તર ગુજરાતની અપ્રંશ ભાષામાંથી લખાયેલી છે. તેમાં 3 ગીતો સાથે માત્રામણ છંદો છે. પદ્ય વાર્તામાં પ્રારંભમાં તેણે ગણપતિ શંકર વગેરે દેવોની સ્તુતિ કરી છે. હંસાઉલીમાં જે કથા લખાયેલી છે તે આ પ્રમાણે છે. આ વાર્તામાં કહે છે કે પૈઠણમાં નરવાહન નામનો એક રાજા રાજ કરતો હતો. તેને માનકેસર નામનો મુસ્તદી પ્રધાન હતો. એ રાત્રે રાજા નગરવાહનનું સ્વપ્ન આવ્યું. તેણે કનકાપુર પાટણના રાજા કનક બ્રહ્મની કુરી હંસાઉલી સાથે લગ્ન કર્યા. તેના આનંદમાં રાજા મોડે સુધી ન ઊંઘ્યા. બપોર થવા આવ્યું તો એ રાજા ઉઠ્યા નહીં અને પ્રધાનને ચિંતા થવા આવી. એણે રાજાને ઉઠાડ્યા. આથી રાજા ગુસ્સે થઈ પ્રધાનની હત્યા કરવા તૈયાર થયા. પ્રધાને તેમને સ્વપ્ન સુંદરી હંસાઉલી સાથે લગ્ન કરાવવાની ખાતરી આપી એટલે રાજા શાંત થયા. પ્રધાને યુક્તિ પ્રયુક્તિથી હંસાઉલીના રાજા સાથે લગ્ન કરાવ્યા. સમય જતાં હંસાઉલી હંસ અને વત્સ નામના બે જોડિયા પુત્ર થયા. નરવાહને 360 રાણીઓ હતી. તેમાંની લીલાવતીએ હંસ પર ચારિત્રભંગનો આક્ષેપ કરી રાજાએ આ બંને પુત્રોને સજા કરવા કહ્યું. કાચા કાનના રાજા જોડિયા પુત્રોની હત્યા કરવા તૈયાર થયો. પરંતુ બુદ્ધિશાળી પ્રધાને બંને ભાઈઓને ઘોડા અને 12 રત્નો સાથે વિદાય કરી દીધા. રસ્તામાં હંસને સાપ કરડ્યો અને તે મૃત માની અને તેની અંતિમ ક્રિયા માટે વત્સ બાજુની નગરમાં લકડા લેવા ગયો. ઘોડા અને રત્નો શાહુકારને ત્યાં ગીરવી મૂકી લાકડાને લઈ વનમાં આવ્યો. પરંતુ વત્સ જોયું તો ત્યાં કોઈ હતું નહીં. તે પાછા શાહુકાર પાસે આવ્યો. તેમની સાથે વેપાર અર્થે વિદેશ જોડાયો. સનકવતી નગરી ના રાજાની પુત્રી ચિત્રલેખા સાથે લગ્ન કર્યા. અંતમાં હંસ અને વત્સનું મિલન થાય છે. બંને પૈઠણ પાછા ફરે છે અને માતા પિતાને પાછા મળે છે. આ વાર્તા જો તમે વધારે ડિટેલમાં વાંચો તો તમને વધારે ઇન્ટરેસ્ટ પડે એમ છે. કવિ અસાઈતનું ઈસવીસન 1390માં અવસાન થયું એવું માનવામાં આવે છે. તેમની સ્મૃતિમાં ઊંઝામાં અસાઈત સાહિત્ય સભા નામની સ્થાપના કરવામાં આવી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે. ફરી લઈને આવીશ તમારા માટે ગુજરાતના અવિસ્મરણીય ગુજરાત.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PMSuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.